સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર, અભિક જયેશ, દિનાંક 15, શક સંવત 1948, એટલે કે 5 જૂન 2026. અત્યારે સવારના 5:56:58.27 થઈ છે. પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સ્વરથી.

જો આપણે નાખુશ હોઈએ તો એનું એક કારણ એ હોય છે કે જીવન આપણી ધારણા પ્રમાણે નથી હોતું. જીવન આપણી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં પૂરું ઉતરે છે અને આપણે દુઃખ અનુભવીએ છીએ. એટલે આપણે કહીએ છીએ, હું ત્યારે ખુશ થઈશ જ્યારે પ્રશ્નાર્થ ચિહ્ન. ખેર, જીવન સંપૂર્ણ નથી. ઉતાર ચડાવ અને ચડતી પડતી જીવનનો જ એક ભાગ છે. જીવનમાં આનંદોત્સવની ક્ષણો પણ આવે છે અને નિરાશાની પળો પણ આવે છે. ક્યારેક કંઈક પ્રાપ્ત કરવાનું અને ક્યારેક કંઈક ગુમાવવાનું નામ જ જિંદગી છે. માટે હું ત્યારે ખુશ થઈશ જ્યારે, એવું કહેવું એ જાત સાથેની છેતરપિંડી છે. પ્રસન્ન રહેવું એ એક નિર્ણય છે. આપણે ઘણા કામો કરવાના છે, એ માટે આપણી પાસે સીમિત સમય છે. આપણા ઉજ્જવળ ભવિષ્યની આશામાં ક્યાંક આપણે આપણા જીવનની ખુશીની પળો, સુખની ક્ષણો ગુમાવી તો નથી રહ્યા ને? સુખી થવું, સારી બાબતોને યાદ કરવી, સારી બાબતો તરફ ધ્યાન દોરવું, સુખી થવાનો નિર્ણય આપણા જ હાથમાં છે.

સુખી થવાનો નિર્ણય આ વિષય પર વિચારબિંદુ આપે હું આજ સાંભળ્યું પઠન તન્વી મહેતાનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના પ્રથમ ભારતી વ્યાસના સ્વરમાં મીરાબાઈની અર્ચના

0: ભવાનીદાસની આ રચનાને સ્વર આપ્યો હતો ખિલજી પરમારે. આ સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતીનો વિષય છે બાયોગેસ એટલે બળતણનો બચાવ.
1: આપણા દેશ પાસે પુષ્કળ પ્રમાણમાં પશુધન છે, ત્યારે ચાણ આધારિત બાયોગેસ ગોબર ગેસ વિપુલ પ્રમાણમાં પેદા કરી શકાય છે. આ બાયોગેસ વીજળી ઉત્પન્ન કરવા માટેનું મહત્વનું સ્ત્રોત છે. ચાણ ઉપરાંત કેળ, મકાઈના લીલા પાન, સળેલા શાકભાજી તથા સળેલા ફળો, કિચન વેસ્ટ, ફેક્ટરીનો ઓર્ગેનિક વેસ્ટ, સુએજ વેસ્ટ તથા જળકુંભી, લીલી શેવાળ વગેરેનો ઉપયોગ કરીને નાના મોટા સાઇઝના બાયોગેસ પ્લાન્ટ સ્થાપી શકાય. આ બાયોગેસ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીથી ખેડૂત પિયત કરે તો નજીવા ખર્ચ પિયત કરી ખેતીનો ખર્ચ ઘટાડી શકાય છે. તેમજ તેની અનુકૂળતાએ પિયત કરી શકે છે. ખેડૂત પિયત ઉપરાંત પશુઓ માટે ચાફ કટર, પંખા, લાઇટ તથા સ્થાનિક આયુષ્યો માટે વીજળીના ઉપયોગ કરીને ખેતી તથા દૂધ ઉત્પાદનનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. આ બાયોગેસ ક્યાં અમલ કરી શકાય તેની વાત કરીએ તો મિત્રો, આ પ્રકારના ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, મંડળી, ગ્રામ પંચાયત વગેરે અમલ કરી શકે છે. તેમજ અંતરિયાળ વીજળી વગરના ગામો તેમજ ઉત્પન્ન થયેલ વીજ શહેર વિસ્તારના કારખાનાઓને પણ પૂરી પાડી શકાય તેમ છે. તો મિત્રો, બાયોગેસ શું છે તેની વિગતે વાત કરીએ તો પ્રાણીઓના મળમૂત્ર, એગ્રો વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ કેચન વેસ્ટ વગેરે એકઠા કરી પ્રાણવાયુની ગેરહાજરીમાં અને સૂક્ષ્મ જીવાણુની હાજરીમાં તેમાં આથો આવવાની પ્રક્રિયા હાથ ધરાય ત્યારે બાયોગેસ ઉત્પન્ન થાય છે, જે ઉચ્ચ બળતણ તરીકે ગુણવત્તા ધરાવતો મિથેન વાયુ લગભગ 55-60% હોય છે અને અંદાજે 40-45% જેટલો નિષ્ક્રિય કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે. થોડા ઘણા અંશે નાઇટ્રોજન સલ્ફેટ જેવા વાયુનો પણ બાયોગેસમાં સમાવેશ થાય છે. બાયોગેસમાંથી પાણી દૂર કરી તેમજ ગેસ સ્ક્રબર દ્વારા ગેસ શુદ્ધ કરીને વીજળી ચોક્કસ પ્રમાણમાં જનરેટ કરી અને ઉત્પન્ન કરી શકાય છે. તેમજ ઉત્તમ પ્રકારના સેન્દ્રીય ખાતર, ગરમી કમ્પોસ્ટ ખાતર સ્લરી આધારિત બનાવી શકાય છે. હવે આવા બાયોગેસ પ્લાન્ટ દ્વારા પારંપરિક ઉર્જા પેદા કરવા ઓર્ગેનિક કચરા ગોબરનો પુરવઠો સતત મળવો જરૂરી છે, જેની ખાતરી પ્લાન્ટ સ્થાપના પહેલા કરી લેવી જોઈએ. હવે બાયોગેસ પાવર જનરેટર સિસ્ટમના જુદા જુદા ભાગોની યાદીની વાત કરીએ તો એમાં ગોબર ગેસ બાયોગેસ પ્લાન્ટ, જે ડાયજેસ્ટ ગેસ હોલ્ડર ઇનપુટ તથા આઉટલેટ કાર્ય પદ્ધતિ, ગેસ શુદ્ધિકરણ યુનિટ, ગેસ જનરેટર, ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ, જનરેટર મશીન રૂમ અથવા શેડ, સ્લરી આધારિત સેન્દ્રીય ખાતર બનાવવા માટે ખાડા પદ્ધતિ. હવે બાયોગેસ પ્લાન્ટ પદ્ધતિની વાત કરીએ તો સૌ પ્રથમ છાણ અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે છે. તેને પૂરક કુંડી ડાયજેસ્ટરમાં દાખલ કરવામાં આવે છે. પાચન ક્રિયામાં હવા ન હોવાથી રબડીનું આઠમણ થાય છે અને બાયોગેસ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયેલ રબડી પાઇપલાઇન દ્વારા તેમજ નિકાલ કુંડી દ્વારા પાચન કુવામાંથી બહાર.
0: બાયોગેસ એટલે બળતણની બચત. આ વિષય પર કૃષિ માહિતી આપે હમણાં જ સાંભળી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં

0: સાથે આપ જોડાયેલા છો. રજૂ કરીએ છીએ ગાંધી વંદના.
1: ગાંધીજીનો અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. શ્રીમતી સી કુટ્ટન નાયરની મુલાકાત, જાન્યુઆરી 8, 1935.
2: ખાસ કરીને કરાચીની અખિલ ભારત મહિલા પરિષદમાં જઈ આવ્યા પછી મને લાગવા માંડ્યું છે કે હિન્દુસ્તાનમાં સ્ત્રીઓની હિલચાલ ચલાવનાર બહેનો હિન્દુસ્તાન સમસ્ત સ્ત્રી વર્ગની પ્રતિનિધિ છે, ને તેમના વતી હિલચાલ ચલાવે છે એમ ન કહી શકાય. તેઓ ફક્ત શ્રીમંત વર્ગ અને ઉપલા મધ્યમ વર્ગની જ પ્રતિનિધિ છે. એને ખરેખરી આમ વર્ગની હિલચાલ કરવાને શા પગલા લેવા જોઈએ એ આપ કહી શકશો?
1: સાચો ઉપાય તો એ છે કે એ સંસ્થાના જે હાલના સંચાલકો છે તેઓ ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓમાં પડે, એ રીતે ગામડા અને ગ્રામ જીવન વિશે સંભાવ કેળવે અને પોતાની બધી જરૂરિયાતો માટે ગામડામાં બનેલી ચીજો જ વાપરવામાં ગૌરવ માને.
2: ના, આપને એમ નથી લાગતું કે છોકરા છોકરીઓને શિક્ષણના આરંભકાળથી અંત સુધી સહશિક્ષણ આપવામાં આવે તો તેથી આજે આપણે જે વિકારોને વાસનાઓ વધી ગયેલા જોઈએ છીએ તે ઘટાડવામાં ઘણી મદદ થાય?
1: એ પદ્ધતિ સફળ નીવડે કે કેમ એ વિશે હું હજુ કશું ચોક્કસ કહી શકતો નથી. પશ્ચિમમાં એને સફળતા મળી નથી દેખાતી. મેં ઘણા વર્ષ પર એ અખતરો કરેલો. તે વખતે હું છોકરા છોકરીઓને એક જ પડાળીમાં સોવડાવતો, વચ્ચે કંઈ જ પડદો ન રાખતો. કસ્તુરબાઈ અને હું એ જ પડાળીમાં સૂઈ રહેતા. મારે કહેવું જોઈએ કે એના પરિણામો માઠા આવ્યા.
2: પણ જે સમાજમાં પડદાનો રિવાજ છે ત્યાં એથી પણ બુરી વસ્તુઓ નથી બનતી?
1: હા, બને છે. પણ સહશિક્ષણ હજુ પ્રયોગની દશામાં છે અને એના પરિણામો વિશે આપણાથી આમ કે તેમ કશું નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. હું માનું છું કે આપણે પહેલા કુટુંબથી આરંભ કરવો જોઈએ. ત્યાં છોકરા છોકરીઓ સાથે છૂટથી ને કુદરતી રીતે ઉછરવા જોઈએ, પછી સહશિક્ષણ એની મેળે આવશે.
2: હું શિક્ષિકા રહી એટલે છોકરીઓની સાથે નિકટ સંસર્ગમાં આવી છું. મેં કેટલાક દાખલા એવા જોયા કે જેમાં છોકરીઓને ઉગતી જુવાનીને વખતે અજ્ઞાનતાને લીધે કે ગંદી જગ્યાએથી મળેલી માહિતીને લીધે એવી ટેવો પડેલી જેમાંથી એમના શરીરને કે મનને એકેને લાભ ન થાય. નિશાળોમાં અત્યંત શાસ્ત્રીય રીતે સહજ વાત વાતમાં સ્ત્રી પુરૂષ સંબંધ વિશે અને શરીરની રચના વિશે જ્ઞાન આપ્યું હોય તો તેથી આપણા છોકરા છોકરીઓને લાભ ના થાય?
1: હા, અને આ બાબત વિશે છૂટથી ન બોલી શકાય એવું કંઈ નથી.
2: સંતતિ નિયમનના પ્રશ્નની ઘણી વિવાહિત સ્ત્રીઓ સાથે બહુ છૂટથી ચર્ચા કરતા મેં જોયું છે કે ઘણા દાખલામાં, ખાસ કરીને ઘણા છોકરાવાળી સ્ત્રીઓની બાબતમાં, તેમને પરાણે માતા થવું પડે છે. સ્ત્રીને જો પોતાના દેહ પર કશો અધિકાર ન હોય તો તેને સાચી સ્વતંત્રતા છે એમ ન કહી શકાય. એવી માતાની શરીર શક્તિ વધારે પડતી પ્રસૂતિથી ઘસાતી જાય છે અને બાળકો પણ ખરું જોતા આનંદ આપનારા નીવડવા જોઈએ. તેને બદલે મા બાપની અનિચ્છાએ મોટી સંખ્યામાં આવતા હોવાથી અકારા લાગે છે. આવી માતાઓ અને આવા બાળકોને ખાતર કૃત્રિમ ઉપાયો દ્વારા સંતતિ નિયમન ન કરાય? સંયમ એ તો શ્રેષ્ઠ વસ્તુ છે જ, પણ એ સામાન્ય સ્ત્રી પુરૂષ માટે બહુ ઊંચો આદર્શ છે, એટલે બીજા નંબરના ઉપાય તરીકે આ ન ચાલે?
1: તમે એમ માનો છો કે દેહની સ્વતંત્રતા કૃત્રિમ ઉપાયો વાપરવાથી મળે છે? સ્ત્રીઓએ પુરૂષના વિકારની સામે થતાં શીખવું જોઈએ. પશ્ચિમમાં જેમ કૃત્રિમ ઉપાયો વાપરવામાં આવે છે તેમ આપણે વાપરતા થઈ જઈએ તો તેમાંથી ભયાનક પરિણામો આવવાના. સ્ત્રી પુરૂષો કેવળ ભોગ ભોગવવાની ખાતર જ જીવતા થઈ જશે. તેઓ દુર્બળ મનના, અસ્થિર વૃત્તિના થઈ જશે અને તેમના શરીર ખુવાર નહીં થઈ જાય તોય મન અને નીતિની પાયમાલી થવામાં કશી કચાશ નહીં રહે. વળી પુરૂષનું પાપ વધારે છે એમ હું માનું છું ખરો, પણ સ્ત્રી પણ પુરૂષથી કંઈ બહુ ઉતરે એવી હોતી નથી. એકંદરે પાપ બંને કરે છે, પણ સ્ત્રી હંમેશા પુરૂષનો શિકાર જ થઈ પડે છે એવું નથી હોતું. તેણે પોતાનું ગૌરવ ઓળખવું જોઈએ અને જ્યારે ના કહેવી હોય ત્યારે ના કહેવાની શક્તિ મેળવવી જોઈએ.
2: પણ આજે જ ભોગનું પ્રમાણ હદ બહાર નથી જતું રહ્યું? કૃત્રિમ ઉપાયો દાખલ કરવાથી વ્યક્તિઓના ભોગમાં એટલો બધો ફરક પડી જશે?
1: અત્યારે જ ભોગ ઘણો વધી પડ્યો છે અને વાસનાની વિકૃતિ પણ ઘણી થઈ છે એમાં શંકા નથી, પણ કૃત્રિમ ઉપાયોથી

0: તેના પર કળશ ચડશે, એથી તો અમર્યાદ ભોગ તૃપ્તિને પ્રતિષ્ઠા મળશે જે આજે નથી.
1: જ્યાં સ્ત્રી એટલી નબળી હાલતમાં હોય કે તેનાથી પ્રસૂતિનો ભાર સહન જ ન થઈ શકે, અથવા જ્યાં સ્ત્રી કે પુરૂષ એક રોગી હોય, તેવા અપવાદોમાં પણ આ ઉપાયો ન વાપરી શકાય?
0: ના, એક અપવાદમાંથી બીજો નીકળશે અને અંતે એ સામાન્ય નિયમ થઈ પડશે. હમણાં જે દ્રષ્ટાંતો આપ્યા તેમાં પતિ પત્ની જુદા રહે એ વધારે સારું છે. પશ્ચિમમાં કૃત્રિમ ઉપાયો યોજાય છે, તેમાંથી સૂગ ચડાવે એવી ગંદી અનિતિ પેદા થઈ છે, અને મારી ખાતરી છે કે થોડા વર્ષ પછી પશ્ચિમના લોકો જ તેમની ભૂલ સમજશે. ઇટાલીમાં મુસોલિની મોટા કુટુંબવાળા મા બાપને ઇનામો આપે છે, તે તમે નથી જાણતા?
1: મુસોલિનીને કદાચ તોપને મોઢે ચડાવવાને ખોરાક જોઈતા હશે.
0: અંગ્રેજ અને ડચ પ્રજાઓ જેમનામાં કૃત્રિમ ઉપાયો અપ્રિય છે તેમનું શું? તેઓ શું યુદ્ધના વિરોધી છે?
1: હિન્દુસ્તાનમાં વસ્તી કેટલી બધી વધી પડી છે અને હજુ તો ઝપાટાભેર વધતી જ જાય છે. એવડી મોટી વસ્તી હિન્દુસ્તાન જેવા કંગાલ દેશને પાલવે ખરી કે?
0: આપણે કુદરતને એનું કામ કરવા દઈશું તો તે આપણને આ પ્રશ્નોનો નિબેડો કરી આપશે. કૃત્રિમ ઉપાયો એ કુદરતના નિયમોમાં મનુષ્ય નાખેલું વિઘ્ન છે. માણસો જો સસલાની પેઠે વધવા માંગશે તો તેમને સસલાની પેઠે મરવું પડશે. આપણે જો અનાચારીને નિરંકુશ બની જઈશું તો કુદરતની સજા આપણે માથે પડ્યા વિના રહેવાની નથી, એથી તો પરોક્ષ રીતે લાભ જ થશે.
1: પણ સાધારણ સ્ત્રી પુરૂષ સંયમ રાખી શકે ખરા?
0: હા, અમુક સુયોગ્ય પરિસ્થિતિમાં. કૃત્રિમ ઉપાયો તો ખરું જોતા ભણેલા લોકો જે માદલા છે તેમણે કાઢેલી વાત છે. એમને હું માદલા કહું છું કેમ કે તેઓ જે ખોરાક ખાય છે, પીએ છે અને જે અત્યંત કૃત્રિમ જીવન ગાળે છે, તેણે તેમના મનના દુર્બળ અને વિકારોના દાસ બનાવી મૂક્યા છે.
1: મહાત્માજી, ત્યારે આજના હદ બહારના ભોગવિલાસને રોકવાના ઉપાય તરીકે આપ શું એમ સૂચવો છો કે મનુષ્ય કલા, વિજ્ઞાન, સાહિત્ય જેવી ભોગ સિવાયની બાબતોમાં મનોવૃત્તિને પરોવી દઈને મનુષ્યમાં રહેલી સર્જન શક્તિને એ દિશામાં વાળવી જોઈએ?
0: તમે કહો છો એ તો સાચું છે, પણ આપણે ખોરાકને પીણાની પસંદગી કરવામાં અને મનને શરીર બંનેને નિર્મળ રાખવામાં બહુ કાળજી લેવી જોઈએ. મનમાં શું જાય છે એ જાણવું જેમ અગત્યનું છે, તેમ શરીરમાં શું જાય છે એ જાણવું પણ અગત્યનું છે. આ સાદી ચીજો છે, પણ સંયમ પાલનમાં ઘણી મદદ કરનારી છે.
1: આપ જાણો છો કે હિન્દુસ્તાનમાં શરીરે નાલાયક એવા માણસો પરણેને પ્રજોત્પત્તિ કરે એની સામે કશો પ્રતિબંધ નથી. વળી હિન્દુ ધર્મ કહે છે કે વાંઝિયાની સદગતિ ન થાય, કેમ કે એનું શ્રાદ્ધ કોણ કરે? સામાન્ય સંજોગોમાં આને લીધે હિન્દુ કોમનો અધપતન થતો જાય છે. આવી સ્થિતિમાં જેમ જર્મનીમાં હિટલરના અમલમાં થઈ રહ્યું છે, તેમ વંધ્યત્વ આણવાની તરફેણમાં આપ છો ખરા?
0: કરોડો હિન્દુઓ, ખાસ કરીને અસ્પૃશ્ય ગણાતા હરિજન, એવા છે જે શ્રાદ્ધ કરતા નથી. પ્રજા પર કાયદા તરીકે વંધ્યત્વ પરાણે લાદવું એને હું અમાનુષી ગણું છું. પણ અસાધ્ય રોગોવાળા કોઈ માણસો એ કરાવવાને તૈયાર થાય તો તે કરાવવું સારું છે ખરું.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ગાંધી વંદના આપ સાંભળી રહ્યા હતા. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી સંસ્કૃતમાં સમાચાર આપ સાંભળશો.
3: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. અવાચકો નરેન્દ્ર દત્ત સેમવાનઃ. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य गुजरात दमन क्षेत्र भ्रमण करिष्यति. सः सूरत नगरे राजमार्गस्य विद्युदुत्पादन प्रकल्पस्य औद्योगिक क्षेत्रस्य च कृते 8,18,000 crore rupees बहुविध विकास परियोजनानां समर्पणं शिलान्यासं च करिष्यति. श्रीमोदी सूरत नगरे 200 शय्या युक्तं ईएसआईसी इति चिकित्सालयम् अपि उद्घाटयिष्यति, यत् विशिष्ट क्षेत्रेषु आधुनिक माध्यमिक स्वास्थ्य सेवाः प्रदास्यति. प्रधानमंत्री गुजरात सर्वकारस्य अनेकेषां महत्वपूर्णानां उपक्रमाणां उद्घाटनमपि करिष्यति येषु आधुनिक विद्युत वितरण उन्नयनम् उन्नत अपशिष्ट व्ययनम् पेट्रोलियम चेत्यादीनि अन्तर्भवन्ति सायंकाले प्रधानमंत्री मोदी दमननगरं गत्वा प्रायः 70+ 900+ 2,000 कोटि रूप्यकाणां विकास परियोजनानां शिलान्यासं करिष्यति एतासु परियोजनासु स्वास्थ्य सेवा नागरिक विमानयानम् पर्यटनम् अवसंरचना संपर्कः जनकल्याणम् इत्यादीनि विविध क्षेत्राणि सम्मिलितानि सन्ति प्रधानमंत्री नमो विमानस्थानकस्य नमो चिकित्सालयस्य च नूतन भवन सहितं प्रायः 44+1,000 कोटि रूप्यकाणां परियोजनानां उद्घाटनं संपर्कं च अपि करिष्यति नूतन विमानस्थानक टर्मिनल इत्यनेन क्षेत्रीय वायुसंपर्कः महत्वपूर्ण रूपेण वर्धिष्यति अपि च अस्य प्रदेशस्य आर्थिक वृद्धि च सुकरा भविष्यति भारतीय रिजर्व बैंक इत्येतत् द्वैमासिक्याः मौद्रिक नीत्याः घोषणां करिष्यति आरबीआई इत्यस्य प्रमुखः संजय मल्होत्रा अद्य प्रातः मौद्रिक नीति समित्या कृतानां निर्णयानां उद्घोषणं करिष्यति एसबीआई रिसर्च रिपोर्ट इत्यस्य अनुसारं वर्धमान मुद्रास्फीतिः क्रूड मूल्यानि अवमूल्यन रूप्यकाणि संभाव्य दुर्बलं वर्षाकालम् इत्यादीनां समस्यानां निवारणार्थं रेपो इत्यस्य निगौ वृद्धि समुचितोपायः न भविष्यति तद्विहाय आरबीआई अल्पकालिक लाभांश नीति साधनानि द्रव्यता उपायांच उपयुज्य विपण्याः विकृति परिहर्तुं वित्तीय स्थिरतां च समर्थयितुं शक्नोति एसबीआई इत्यनेन संसूचितं यत् भारतं सापेक्षिक रूपेण प्रबलं समष्टि आर्थिक मूल्यं निरन्तरम् अनुभवति तथा च वर्तमान मुद्रास्फीति प्रतिसन्धि बहुधा बाह्य कारणानां विशेषतः पश्चिम एशियायाः भू राजनैतिक समस्यया अशोधित मूल्यानां वर्धनेन च प्रेरिता अस्ति लोकसभायाः पूर्व महासचिवः संवैधानिक विशेषज्ञः च सुभाष सी कश्यपः दीर्घकालं यावत् अस्वस्थतायाः अनन्तरं गतदिने राजधान्यां नवदिल्ल्यां निधनम् उपगतः असौ 87 वर्षीयः आसीत् एकं राष्ट्रं एक निर्वाचनम् इति विधे निर्माणाय संघटितायाः उच्चस्तरीय समित्याः सदस्यः अपि आसीत् डॉ कश्यपः अधिक पुस्तकानां लेखकः सः गतशताब्दस्य 83 तमाब्दात् 90 तमशताब्दं यावत् लोकसभायाः महासचिवरूपेण कार्यं कृतवान् प्रवर्तन निदेशालयेन मिजोरम राज्यस्य चम्पाई क्षेत्रे नव परिसरेषु अन्वेषणं कृतम् एतदन्वेषणं धनशोधन सम्बद्धस्य प्रकरणस्य सन्दर्भे वर्तते यत्र 70+900 कोटि रूप्यकाणां अपराधस्य आयः सम्मिलितः अस्ति प्रवर्तन निदेशालयेन उक्तं यत् अन्वेषणेन ज्ञातं यत् बर्मा देशस्य नागरिकाः जोखावथर चम्पाई नगरयोः माध्यमेन सीमा शुल्कं विना तीऔ नद्याः पारं भारते शुष्कवृक्षाणां तस्करणं विधाय सीमायां स्थानीय सुगमकर्ताभ्य च वस्तुवाहनानि समर्पयन्ति स्म विदेशमन्त्री डॉ जयशंकरः यः नवदिल्ल्यां वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रीज इत्यनेन सह अमिलत् द्वावेव नेतारो भारत वेनेजुएला देशयो संबंध विषये चर्चां कृतवन्तौ ऊर्जा व्यापार निवेश स्वास्थ्य सेवा वाहन च इत्यादि क्षेत्राणि अधिकृत्य सहयोगं वर्धयितुं नूतनान् अवसरान् च अन्विष्यताम् इति वार्ताः

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 100

0: 82 આરોપીઓની ધરપકડ કરી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે અને રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરશે. પ્રધાનમંત્રી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે પ્રધાનમંત્રી દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સુરત જિલ્લાના અમારા પ્રતિનિધિ લોકા દરબારનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારને રૂપિયા 18,770 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ 24 પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં 4,852 કરોડના ખર્ચે પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને 13,926 કરોડના ખર્ચે 19 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહેશે. આ પ્રોજેક્ટમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 4 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને 2 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 1 પ્રોજેક્ટના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે, જ્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવામાં આવશે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગઈકાલે 5 દિવસની પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.
2: ગુજરાત માટે ગૌરવની વાત છે કે અમદાવાદ ખાતે આ પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોજાઈ રહી છે. આ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોના રમતવીરની ઉત્સાહભરી સહભાગીતા એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે યોગાસન હવે કોઈ એક દેશ પૂરતો સીમિત ન રહેતા એ વૈશ્વિક સ્પોર્ટ્સ બની ગયો છે.
0: આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે કોઈપણ રાષ્ટ્રનું નિર્માણ માત્ર ભૌતિક ઇન્ફાસ્ટ્રક્ચર કે ઉદ્યોગથી નથી થતું, પરંતુ તે દેશના વીર નાગરિકો અને યુવા પેઢીના વિચારોથી થાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે યુવા પેઢી સંસ્કારયુક્ત વિચારધારા અને કર્તવ્યનિષ્ઠા સાથે જોડાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બને છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને સાકાર કરતા કેન્દ્ર સરકારના યુવા સંગમ તબક્કા 6 કાર્યક્રમના 57 યુવા સભ્યોના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે લોકભવન ખાતે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈઆઈએમ અમદાવાદના મુખ્ય વહીવટી અધિકારી નિવૃત્ત કર્નલ ડોક્ટર જગદીશ જોશીએ યુવા સંગમ 6ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ટેકનોલોજીના આદાન પ્રદાન દ્વારા રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવશે. એક પેડ મા કે નામ 3.0 અંતર્ગત અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના માતર તાલુકાના આંત્રોલી ગામે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ધોલેરા સ્માર્ટ સિટીના આયોજનબંધ વિકાસની સાથે ધોલેરાના ખારાપટમાં ડ્રમ પ્લાન્ટેશનના નવતર પ્રયોગની સફળતા બાદ હવે વધુ 20 હેક્ટરમાં 50,000 રોપા વાવવાનું આયોજન કરાયું છે. કોસ્ટલ ગ્રેડિયન્ટ મોડેલને સાકાર કરવા 3 સ્તરીય જૈવિક સંરક્ષણ 1.19 કરોડ છોડનું મહાઅભિયાન પણ હાથ ધરાયું છે. પ્રધાનમંત્રીના સુરત ખાતે યોજાનાર કાર્યક્રમમાં 100% સસ્ટેનેબલ અને ઇકો ફ્રેન્ડલી બની રહે એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલ આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લામાં આજથી એક પેડ મા કે નામ 3.0નો પ્રારંભ. 17 દિવસમાં 27,000 વૃક્ષારોપણ અને 75,000થી વધુ રોપાઓનું વિતરણ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. એક અગત્યની જાહેરાત. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દૂરદર્શન અને આકાશવાણી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે

0: રાત્રે 9 વાગે ડીડી ગિરનાર ચેનલ પર 21 મિનિટનો વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે, તો સાંભળવાનું ચૂકશો નહીં. રાજ્યમાં ચાલી રહેલો ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ વિગતો આપી.
1: जो गुजरात पुलिस द्वारा ऑपरेशन म्यूल हंट 2.0 चलाया जा रहा है, जिसमें कल रात तक 92 फरियाद दाखिल हुई है. 182 आरोपियों को गिरफ्तार किया गया है, जिसमें 670 म्यूल अकाउंट पकड़े गए हैं. टोटल पूरे भारत के 3,464 गुना डिटेक्ट हो रहे हैं और टोटल ये जो ऑफेंसेस डिटेक्ट हुए हैं उसमें 1,649 करोड़ रूपीज के साइबर क्राइम हुए थे जो डिटेक्ट हुए हैं. तो ये पूरी ड्राइव पूरे गुजरात में हर एक यूनिट द्वारा चलाई जा रही है, जिसमें सबसे अच्छा परफॉर्मेंस देखे तो सूरत शहर ने एक ही दिन में 58 FIR दाखिल करके 77 आरोपियों को गिरफ्तार किया.
0: અરવલ્લી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રહેઠાણક મકાનો અને કોમર્શિયલ એકમોની ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં બ્લોક બનાવીને એક સુપરવાઇઝર દ્વારા તેનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે. આ વર્ષે ડિજિટલ વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી સમયની બચત, ચોક્કસ માહિતી એકત્રિત થઈ શકે. ચોટીલાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની પાછળના ભાગે આવેલા દુધેલી ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા એક હિટાચી મશીન, એક ડમ્પર અને 20 મેટ્રિક ટન મોરમ સહિત 90,10,000 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. નાયબ કલેક્ટર એસટી મકવાણાએ ફરી એકવાર ખનિજ ચોરી ઝડપી પાડી છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે અને આવતીકાલે શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય હોવાથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણથી પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, તેમજ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. હવામાન વિભાગના વડા એ.કે. દાસે વધુ વિગતો આપી.
2: अभी इसी स्थिति में गुजरात यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए इस टाइप का पूर्वानुमान दिया है. अगले दो दिन थंडर स्टॉर्म विथ लाइटनिंग रहेगा, मतलब मेघ गर्जना, उसके साथ बिजली गिरने का संभावना रहेगा अगले दो दिन गुजरात रीजन, सौराष्ट्र कच्छ दोनों रीजन में. उसके आगे इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा पूरा समय गुजरात रीजन में, और उसके आगे दो दिन मतलब 6 और 7 जून सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगी.
0: તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 88,000થી વધુ ખેડૂતોએ લાભ લીધો છે. ખેડૂતોને આ યોજના થકી ખેતી માટે વિવિધ લાભ મળતા ખેડૂતો ચિંતામુક્ત બન્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું કે આ ખેડૂત કુટુંબોને 52.80 કરોડથી વધુની સહાય રકમ સરકારે ચૂકવી છે. આ અંગે લાભાર્થી નટુભાઈ ગામિતે પોતાનો પ્રતિભાવ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાશે. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.2 અંતર્ગત પોલીસે સાયબર છેતરપિંડી કેસમાં 182 આરોપીની ધરપકડ કરી અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. આજના આ વંદના કાર્યક્રમમાં પંડિત ભીમસેન જોશીના સ્વરમાં રચના સાંભળીએ.

0: અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને પ્રસ્તુત છે પ્રાસંગિક. આજના આ પ્રાસંગિકનો વિષય છે વિશ્વ પર્યાવરણ દિવસ. સંપાદન પરેશ મારૂ, પઠન શીતલ વૈષ્ણવ.
1: વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. 1973માં સૌ પ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનો એક વૈશ્વિક મંચ છે જેમાં દર વર્ષે 143થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યવસાયિક, બિન સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2026ની સત્તાવાર થીમ ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, પ્રકૃતિથી પ્રેરિત આબોહવા માટે આપણા ભવિષ્ય માટે છે. આ વર્ષના વૈશ્વિક યજમાન અઝરબૈજાન છે.

0: જેનો મુખ્ય ઉદ્દેશ આબોહવા પરિવર્તન અને ઇકોસિસ્ટમ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. પર્યાવરણ પંચમહાભૂત એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલું છે. ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચમહાભૂત એ ઈશ્વરનો અંશ છે, એટલે કે પર્યાવરણ પંચમહાભૂત ઈશ્વર, પર્યાવરણનું જતન એ ઈશ્વરની ભક્તિ બરાબર છે. પર્યાવરણ એ બહુ વિશાળ ક્ષેત્ર છે, જેમાં કુદરત નિર્મિત જીવોનું કલ્યાણ થાય તેવી રીતે માણસે જીવવાનું છે. માણસ સિવાયના બીજા જીવો કુદરતી રીતે જીવે છે, એટલે તેનાથી પર્યાવરણને કશું નુકસાન થતું નથી. પૃથ્વી એ બધા જ જીવોનું ઘર છે. ઘર સલામત અને સુરક્ષિત રહેવું જોઈએ. પૃથ્વી હરીભરી રહેશે તો જ બધા જીવો શાંતિથી જીવી શકશે. હયાત મીઠા પાણીનો કરકસર ભર્યો ઉપયોગ થાય અને વપરાશ કરેલ પાણી ફરીથી વાપરી શકાય તે બાબત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઉપરાંત વરસાદનું પાણી ધરતીમાં ઉતારીએ. માણસ જેટલું પાણી વાપરે તેટલું વરસાદી પાણી ધરતીમાં તેને ઉતારવું જોઈએ. પૃથ્વી અને પાણીની મદદથી કુદરતના આયોજન મુજબ વૃક્ષોનું સર્જન થયેલ છે. વૃક્ષો એ સજીવોનું જીવન છે. તેના દ્વારા જીવન રક્ષક પ્રાણવાયુ ઓક્સિજન મળે છે. માનવી પોતાના જીવન દરમિયાન 10 વૃક્ષોનો પ્રાણવાયુ વાપરે છે. તેથી દરેક માણસે ઓછામાં ઓછા 10 ઝાડ વાવી ઉછેરવા જોઈએ. જેની પાસે પોતાની જમીન છે તે ત્યાં ઝાડ વાવે અને જેની પાસે પોતાની જમીન નથી તે ગામડામાં સગાવાળા મિત્રો કે અજાણ્યા લોકોને કલમી ફળાઉ ઝાડ ભેટ આપી વૃક્ષો વાવવાની ઝુંબેશ ઉપાડી શકે. પોષણ કડીના ભાગરૂપે પર્યાવરણમાં તમામ જીવોની જરૂરિયાત હોઈ શકે છે. કુદરતમાં કેરીથી લઈ હાથી સુધીના જીવોની જરૂરિયાત છે અને નાનામાં નાની બાબતોની કુદરતે કાળજી લઈ વ્યવસ્થા ગોઠવી છે. ખાસ તો 3R એટલે કે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલને રોજિંદી ઘટમાળમાં અપનાવીએ તો જ પર્યાવરણ સુધારણા ઝડપી બનશે અને પૃથ્વીને બચાવી શકીશું. પૃથ્વી આપણું પુનતું પારણું છે અને પર્યાવરણ સુવાળું ખોયું છે. માનવ જાતના અસ્તિત્વનો સુખ નો સમૃદ્ધિ એ દરેક તંદુરસ્ત પર્યાવરણ પર નિર્ભર કરે છે. આથી જ કુદરતમાં થતા ફેરફાર વિશે જાણવું અને પર્યાવરણને થતી મોટા પાયે હાનિને રોકવા આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો, શિક્ષણકારો, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ કે સમાજ સેવકો, ટૂંકમાં દરેક નાગરિકે આ અંગે યોગ્ય પગલા લઈ પર્યાવરણ બચાવવા અંગે સહિયારા પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત એ આજની માંગ છે. પ્રદૂષણના અજગરને નામવા, પર્યાવરણ બચાવવા દરેક વ્યક્તિએ જાતે જ જાગૃત બનવું પડશે.
1: વિશ્વ પર્યાવરણ દિવસ વિશે પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું. સંપાદન પરેશ નારૂ તથા શીતલ વૈષ્ણવ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે સાંભળશો સવારનું બુલેટિન.

आकाशवाणी भूज समाचार वीरन द्वारा वाचे छे। नमस्कार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज सूरत में અંદાજે 18,800 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રી આજે બપોરે સુરતના હીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા માળખાકીય સુવિધાની સમીક્ષા કરશે। ત્યારબાદ બપોરે તેઓ 18,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધશે। શ્રી મોદી સુરતમાં 200 પથારીની ઈએસઆઈસી હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે। ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નવો વિમાની મથકના ન્યુ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે તેમજ નવું હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે। સાંજે શ્રી મોદી દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સંભાળ સહિતના વિવિધ ક્ષેત્રની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ એ માનવ જાતની ભારતની કાળાતીત ભેટ છે। અમદાવાદમાં એકા એરેના ખાતે આયોજિત વિશ્વ યોગાસન રમત ગમત ચેમ્પિયનશીપના ઉદઘાટન સંસ્કરણમાં ગઈકાલે વર્ચ્યુઅલ રીતે જોડાતા પ્રધાનમંત્રીએ કહ્યું, યોગ મન શરીર અને ભાવનાને એક કરે છે અને એક સ્વસ્થ અને સુમેળ ભર્યા વિશ્વને પ્રેરણા આપે છે। પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રથમ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ યોગાસનને વૈશ્વિક સ્તરે રમત ગમતની ઓળખ આપશે અને યુવાનો માટે વિશાળ તકો ખોલશે। વધુમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે આ વિસ્તરણ આગામી દિવસોમાં ટ્રેનર્સ, રમત ગમત વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઇવેન્ટ મેનેજરો માટે વિવિધ તકો ઉભી કરશે। યોગ દરરોજ બધા રોગો દૂર કરશેના મંત્રને રજૂ કરતા પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આયુષ મંત્રાલયે આ દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે। કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે। નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂફટોપ સોલાર સ્થાપનાનું કમિશનિંગ અને ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો। સાથે જ બી શ્રેણીમાં રાજ્યની 4 શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે। કાયદો અને વ્યવસ્થા વધુ અસરકારક રીતે જાળવવા સરકારે પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે। વિશાળ ભૌગોલિક વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે। તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને ભાવથળા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે। સાથે જ કચ્છની સરહદ રેન્જમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ કરાયો છે। રાજ્યસભામાં રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે। સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંઝારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે। ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે તેમજ 11 તારીખ સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે। હવામાન અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ બેવડ સિસ્ટમ એક્ટિવ થવાના કારણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દરમિયાન પવનની ગતિ 15-25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની સંભાવના છે, જેથી વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના અનુસાર ચોમાસાની આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। હાલમાં હવામાન વિભાગ દ્વારા 10 જૂન સુધીનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। બીજી તરફ ચોમાસા પૂર્વેના આ વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે। હવામાનની જાણકારી સાથે જ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસની ભારતની મુલાકાતે આવશે. ભારત યુકે વિઝન 2035 સમીક્ષા બેઠકમાં બંને દેશના વિદેશમંત્રીઓએ વિવિધ પહેલોની પ્રગતિની સમીક્ષા કરી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સ્પર્ધા યોગને વૈશ્વિક રમત તરીકે માન્યતા આપશે. અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ ચીન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણાધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. બાદમાં સાંજે તેઓ દમણની મુલાકાત લેશે, જ્યાં દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: ક્ષેત્રીય બુનિયાદી ઢાંચે કો બડી ગતિ દેતે હુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ગુજરાત ઓર મહારાષ્ટ્ર કે બીચ કનેક્ટિવિટી કો બઢાને કે લિએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે કે મહત્વપૂર્ણ પેકેજ રાષ્ટ્ર કો સમર્પિત કરેંગે. વે રાષ્ટ્રીય રાજમાર્ગ 56 કે મહત્વપૂર્ણ ખંડો કો 4 લેન બનાને કી ભી આધારશિલા રખેંગે, જિસસે આદિવાસી ક્ષેત્રો ઓર સ્ટેચ્યુ ઓફ યુનિટી તક પહોંચ મે સુધાર હોગા. જન કલ્યાણ કે તહત પ્રધાનમંત્રી સુરત મે 24 ઘંટે આપાતકાલીન ઓર ટ્રોમા કેર સુવિધાઓ સે લેસ એક આધુનિક 200 બિસ્તરો વાલે ESIC અસ્પતાલ કા ભી ઉદઘાટન કરેંગે. इसके अलावा गुजरात में ट्रांसमिशन नेटवर्क विस्तार, दहेज PCPIR और सरिगम GIDC में उन्नत अपशिष्ट निपटान प्रणाली और वलसाड में आधुनिक बिजली वितरण उन्नयन सहित कई महत्वपूर्ण औद्योगिक बुनियादी ढांचा परियोजनाओं का भी आज शुभारंभ किया जाएगा. अपर्णा खुंड, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી ખાનાલ નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર જયશંકર સાથે મુલાકાત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુલાકાત દરમિયાન બંને દેશો વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકસંપર્ક જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના સ્થાયી અને બહુપક્ષીય દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ગઈકાલે નવી દિલ્હીમાં ભારત યુકે વિઝન 2035ની સમીક્ષા કરવા માટે પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. બંને નેતાઓએ વિકાસ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને સ્વચ્છ ઉર્જા તથા શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત યુકે વિઝન 2035 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર દ્વારા રજૂ કરાયેલી તકોનું સ્વાગત કર્યું અને તેને વહેલું અમલમાં મૂકવાની આશા વ્યક્ત કરી. તેમણે ભારત યુકે ટેકનોલોજી સુરક્ષા પહેલ હેઠળ વિવિધ પહેલોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લશ્કરી પ્રશિક્ષકોના આદાન પ્રદાન સહિત નવી પહેલોનું તેમણે સ્વાગત કર્યું. વેપાર કરારની ચર્ચાઓને આગળ વધારવા માટે અમેરિકી વેપાર પ્રતિનિધિમંડળે ભારતની 4 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે પ્રતિનિધિમંડળ સાથે માલના વેપાર, નોન ટેરીફ પગલાં, કસ્ટમ્સ અને વેપાર સુવિધા, આર્થિક સુરક્ષા, સંરેખણ અને પરસ્પર હિતના અન્ય ક્ષેત્રો સહિત વિવિધ મુદ્દાઓ પર રચનાત્મક અને સકારાત્મક ચર્ચાઓ થઈ છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધોને મજબૂત બનાવતા પરસ્પર લાભદાયી કરાર પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. ગુજરાતમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારીયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. આ સાથે આંધ્રપ્રદેશમાં એનડીએ ગઠબંધને રાજ્યસભાની 4 ખાલી બેઠકોમાંથી 3 તેલુગુ દેશમ પાર્ટી અને 1 બેઠક જનસેના પાર્ટીને ફાળવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગઈકાલે રાત્રે એનડીએ ગઠબંધન ભાગીદારોની બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. શ્રી નાયડુએ કહ્યું કે આ નિર્ણય તમામ ગઠબંધન ભાગીદારોની સંમતિથી લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું, ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABD ને ફોલો કરશો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કરશે. એસબીઆઈ રિસર્ચ અહેવાલ મુજબ વધતો ફુગાવો, ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સંભવિત નબળા ચોમાસા જેવા પડકારોનો સામનો કરવા માટે રેપો રેટમાં વધારો અયોગ્ય રહેશે. અહેવાલ સૂચવે છે કે રિઝર્વ બેંક બજારની તકલીફને દૂર કરવા અને નાણાકીય સ્થિરતા જાળવવા માટે ટૂંકા ગાળાના વ્યાજદર અને પ્રવાહીતાના પગલાં અપનાવી શકે છે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
2: રાષ્ટ્રીય દર આધારિત મહેંગાઈ સૂચકાંક 4% તક સીમિત રખને કા લક્ષ્ય ભારત સરકાર ને રિઝર્વ બેંક કો દિયા. અસાધારણ પરિસ્થિતિઓ મેં યહ સૂચકાંક 2 से 6% કે દાયરે મેં રખને કી ભી છૂટ હૈ. સોને એવં ચાંદી કે આભૂષણ તથા ખાનપાન સામાનો કી કીમતે બઢને કે કારણ એપ્રિલ મેં યહ સૂચકાંક 3.48 પર થા, જો કી દિયે ગયે દાયરે કે અંદર હૈ. इसी कारण विश्लेषकों का मानना है कि रिजर्व बैंक इस बार भी ब्याज दरों में कोई बदलाव नहीं करेगा. आकाशवाणी समाचार के लिए मुंबई से जीवन भाषा.
0: આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 1973માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ પૃથ્વી પરના જીવનનું રક્ષણ કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવાનો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ભારતની પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર કાર લોન્ચ કરી. તે મારૂતિ સુઝુકી દ્વારા બનાવવામાં આવી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો એવા વાહનો છે જે પેટ્રોલ અને ઇથેનોલના વિવિધ મિશ્રણો પર ચાલે છે. આ પ્રસંગે શ્રી ગડકરીએ કહ્યું કે ફ્લેક્સ ફ્યુઅલથી આશરે 1.5 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ બચી શકે છે.
3: हमारे देश से करीब 22 से 23 लाख करोड़ रुपए हम फॉसिल फ्यूल के इंपोर्ट के लिए खर्चा करते हैं. हमारे प्रधानमंत्री जी ने कहा है कि हमको आत्मनिर्भर भारत बनाना है. अगर आत्मनिर्भर भारत बनाना है तो हमें इंपोर्ट को कम करना पड़ेगा और एक्सपोर्ट को बढ़ाना होगा. हमारे देश में अगर ये इंपोर्ट को कम करना है तो हमें अल्टरनेटिव फ्यूल और बायो फ्यूल पर काफी काम करने की आवश्यकता थी और इसलिए ये जो इंडस्ट्री है यही हमारे देश के ग्रोथ का ग्रोथ इंजिन है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભાગ લેનારા ખેલાડીઓને પોતપોતાના દેશોમાં આયુષ મંત્રાલયના યોગ 365 અભિયાનના વૈશ્વિક રાજદૂત બનવા હાકલ કરી છે. ગુજરાતના અમદાવાદમાં ચેમ્પિયનશીપના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આયુષ મંત્રાલયે યોગ સાથે જોડાયેલા રહેવા અને સમુદાયોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યોગ 365 અભિયાન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વભરના ખેલાડીઓને ચેમ્પિયનશીપ પછી પણ યોગ વિશે જાગૃતિ ફેલાવવાનું ચાલુ રાખવા વિનંતી કરી છે.
4: ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. મહિલા અંડર 18 એશિયા કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હાર્યા વિના સેમીફાઇનલમાં પહોંચ્યું છે. ભારતીય મહિલા ટીમ આજે 9:30 વાગે ચીન સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર.
5: નમસ્કાર. આજના અખબારોમાં મિશ્ર હેડલાઇન જોવા મળી છે. વરસાદના આગમનને વધાવતા રાજસ્થાન પત્રિકાએ લખ્યું મંગલ પ્રવેશ, સંદેશે આનંદો, કેરલમાં ચોમાસાનું આગમનને શીર્ષક બનાવ્યું. જ્યારે ગુજરાત સમાચારે યુદ્ધરોકો, અમેરિકી સંસદની ટ્રમ્પને તાકીદની હેડલાઇન બનાવી છે.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણની મુલાકાત લેશે. સુરતમાં 18,800 કરોડ અને દમણમાં 2,970 કરોડથી વધુના વિકાસકામોનો પ્રારંભ કરાવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આજે તેની દ્વિમાસિક નાણાંકીય નીતિ જાહેર કરશે અને અંડર 18 હોકી સેમીફાઇનલમાં ભારતીય પુરૂષ ટીમ પાકિસ્તાન સામે અને મહિલા ટીમ આજે ચીન સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
6: આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરે

8 અને 32 મિનિટે પછી કાર્યક્રમ હેલો પરિંગાલ. આજના આ હેલો પરિંગાલમાં આપ સાંભળશો થદી મીઠી શ્રીખંડજી ગાલ. ગાલબોલ આપ સૌ સાથે કરશે પલ્લુ નાયક. 8 અને 45 મિનિટે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સવારે 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

Vidí sa doma Sunday Sara Čelvagi, Ivan Šrotan je prvom manito karikram, Juvani, Džena, Juvani ne leta. Vyše je okar, vači tane, nito ap sam lišak šo. Satane 20 minute, Gramne Vistarna, Bajo Vahino Matino karikram, Gramno Čoro. આજના આગામી જોડો કાર્યક્રમમાં આપ ગ્રામ્ય વિસ્તારના કેટલાક મુદ્દાઓ અને એની સાથે સાથે કેટલાક ભજનો અને કેટલાક લોકગીતો પણ સાંભળી શકશો. રાત્રે 11:10 વિશેષ કાર્યક્રમ સરકારના 12 વર્ષ. આજનો વિષય મહિલા સશક્તિકરણ. વિશેષજ્ઞ અન્નપૂર્ણા દેવી, મહિલા અને બાળ વિકાસ મંત્રી. તો શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

જોઈએ હવામાન સમાચાર. તો આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ તાપમાન 38.91 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28.6 સેલ્સિયસ રહ્યું હતું. હવામાન સમાચાર પૂરા થયા.

आपको जानकर हैरानी होगी, हमारे देश में

તો એટલે પાણી પાછું શરીર બીજું કોઈ સુસાઈ બને તો પડશે, માટે આટલું હળ્યું બની, પેશાબ માટે પણ હળ્યું બની, અને પાંચ કોઈ ઓછું પાણી પીઓ તો એની સામે લડીજી પણ તાકાત દેતો. અને હા, એની મન કે તો શાંત કરે જ તો, અને છાય કરતા વધારે પૌષ્ટિક આય ખોલા કે છાય મેં પાણી જો ભાગ ઘણો હોય તો, પણ હિંજી અંદર ચક્કા દહીં વેતી એ પ્રોટીન અને ગ્લુકોઝ, પ્રોટીન અને કેલ્શિયમ એની મણી જો સમન્વયાય તો નંદા છોકરા ગડ્ડા માડું ગડ્ઢા માડું. અને જો કોઈ પાંચો અગિયારની અચ્છી વાળી વે તો એની બાઈ કે દિનથી ખૂબ જ ફાયદાકારક કરે. તો અને હી શ્રીખંડ વિશે એકડી બે સરસ મજાજી ગાલ કર્યા તો હકડી અને પોઠિયા લોક વાર્તા છુપાયેલી આય. એકડો ગરીબ બ્રાહ્મણ હો એ દરરોજ ભિક્ષા માંગી અને પંજો પેટ ભરતો હો, સાધુ બાવો હો, તો એ હકડે ઘરે દરરોજ ભિક્ષા માંગી લેવે ને. અને એવું ઘર સાવકારવા પૈસે વારાવા એટલે લોકો સાધુ માંગે એ મળે સાધુ કે બીંદાવા. તો ઉનાળો ચાલુ થયો એટલે એ સાધુ રોજ અનવટાથી દૂધ અને દહીં બની વેંદો. ઓન કે ક્યાં કે મુકે દૂધ ને દહીં દો એટલે એ દૂધ ને દહીં દે અને શક્કર ગની વેંદો. તો બારો દિવસ સુધી સતત એ ગની ગયો, ત્યાં સુધી એવું પૂછા ન કરે, પણ પોયંજી ધીરજ ખોટી ગઈ એટલે એ ગરદન પૂછા કરે કે એ દૂધ ને દહીં તું ગની વિને તો હેડે કાળે મેં તો ફેટી નતા મને તું કઈ ખે તો દૂધ ને દહીં. ત્યારે એવું સાધુ ભાવો છે કે ભાઈ આમ દૂધ ને દહીં અલગ અલગ નતો ક્યાં, આમ દૂધ મજા લાટ મજા જી દહીં બનાવી ચક્કા ખાય અને એમને સાકર ઓગારે અને આમ શ્રીખંડ બનાવીને ખાતો. અને એ શ્રીખંડ મૂકે શક્તિ દેતી, ગરમી સામે લડેજી તાકાત દેતી, અને મુજો લાટ પેટ ભરાવી ને તો અને મુજા આંતરા પણ ફેરેતા. તો એ ગાલ સુણીને ઓન શેઠી કે પણ થયો કે વાહ, એ તો બહુ સરસ ગાલાય. અને કોઈ એ શ્રીખંડ આય એ પ્રસાદ મેં પણ લઈને જો, ત્યારથી જ ચલણ ચાલુ થઈ ગયું. તો એ શ્રીખંડજી ઉત્પત્તિજી ગાલ કર્યો તો હી અંજી ઉત્પત્તિ વહી. અને ઘણે બધા મંદિરે મેં આજકાલ પાનેરીઓ હતા કે શ્રીખંડ પ્રસાદી રૂપ મેં દેતી જમણવાર મેં, પણ ઉનાળે મેં ખાસ અહીંયા વધાણે વે તો કોકજી પાર્ટી વે જન્મદિન વે કે બે કોઈ સારો પ્રસંગ વે તો એમને શ્રીખંડ તા જરૂર થી રેતી. એ લગ્ન પ્રસંગ મથાનું એકડો લાટ મજાજો લગ્ન ગીત યાદ છે તો હલો પાસણો હિ સરસ મજાજો લગ્ન ગીત.

સરસ મજાજો લોકગીત પાસ હોયા સી અને લાટ મજાજી મીઠી મીઠી ચિકન ખાજા અને તાજા મજા રોજા ટાઈમ મને પૂરું થઈ રહ્યું હોય તો સંભળ મેની ભાઈ બહેને કે મુજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

વધુ એક રચના જગદીશ જોશીની જ સ્વર આપ્યો છે યશ સંતાણી અને પ્રગતિ ગોરાએ.

આ સાથે જ આજના ગુજરાતી સુગમ ગીતોનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. પ્રસારણ NCERT.

या सुबह से कार्यक्रम नकली हीरे।

પ્રમાણમાં છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવો. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત

રોગથી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ

0: સુરક્ષા સૂચનો નું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડ થી ઢાકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલો એ તડકા માં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાના નો સંપર્ક કરવો. ગુજરાત સરકાર ના ઉપક્રમ GSDMA દ્વારા જનહિત માં.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આકાશવાણીની 90 વર્ષની ઉજ્જવળ પ્રસારણ યાત્રાના ઉપલક્ષમાં આકાશવાણી ભુજ ખાતે તારીખ 3 જૂન 2026 રોજ યોજાયેલ સુગમ સંગીત સભાના સંપાદિત અંશો. ભાગ લેનાર કલાકારો સર્વશ્રી ભારતેન્દુ માકડ, પ્રગતિ મહેતા અને ધારા અધિકારી, તબલા સંગત શ્રી ચિંતન દવે, પ્રવક્તા અર્ચના ચૌહાણ, સંગીત નિયોજન શ્રી યશ અંતાણી, રજૂઆત શ્રી ભરત કરમટા.
1: નમસ્કાર. આકાશવાણી કે 90 વર્ષ, આકાશવાણીના 90 વર્ષ, આવાજ ઊંકા સુનહેરા સફર, મારા અને તમારા જેવા અનેક લોકોના અસ્તિત્વની ઓળખ સમા બની રહેલા આકાશવાણીની અવિરત અસ્ખલિત પ્રસારણ યાત્રાને આજે 9 દાયકા સંપન્ન થયા ત્યારે આજની આ સાંજ આપણે સૌ સુગમ સંગીતના સથવારે માણવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણી સાથે ભુજના કેટલાક ઉત્કૃષ્ટ ઉત્તમ નીવડેલા કલાકારોનો સાથ છે. આકાશવાણીના 90 વર્ષની યાત્રાનો આ કાર્યક્રમ છે. મારા તમારા જેવા અનેક લોકોના અસ્તિત્વની ઓળખ સમાન બની રહેલું આકાશવાણી એ જ્યારે 9 દાયકાઓની આ યાત્રાને સંપન્ન કરવા જઈ રહ્યું છે ત્યારે આજની સાંજે આપણે સૌ ભેગા થયા છીએ. આપણે સૌ જાણીએ છીએ 1.5 કરોડની વસ્તીના 98% લોકો સુધી આકાશવાણીનું નેટવર્ક પહોંચે છે, એટલે તમે એમ સમજો કે 1.45 કરોડ લોકો સુધી આકાશવાણીનો અવાજ રેડિયોના માધ્યમ થકી પહોંચે છે, અને એ રીતે આકાશવાણી એ આખા વિશ્વનું સૌથી મોટું રેડિયો નેટવર્ક છે. આખો દેશ જે પ્રસારણના તાલેથી, જે સુરોના તાલેથી, જે અવાજ સાથે, જે શબ્દો સાથે, કાર્યક્રમો સાથે સંકળાયેલો હોય એ દેશ, એના માટે આકાશવાણી એ ખરેખર દેશના હૃદયની સુરીલી ધડકન છે. બહુજન હિતાય, બહુજન સુખાયનો સંદેશ, ઉદાત્ત સંદેશ હૃદયમાં રાખી અને છેલ્લા 9 દાયકાથી જે સમગ્ર દેશની સેવા કરી રહ્યું છે એવા આકાશવાણીની 90 વર્ષની ઉજવણીની આ સફરની યાત્રાની આજે આપણે વાત કરવા ભેગા થયા છીએ. અને આ સુહામણી સફરમાં આપણી સાથે સુર અને શબ્દનો સાથ લઈને કેટલાક કલાકારો આવી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆત પણ એક સુંદર મજાના ગીતથી કરીએ. પ્રગતિ વોરાના સ્વરમાં 7 સુરોના સરનામે અમે તમને મળવા આવ્યા.

સર્જના હતી. આકાશવાણી રેડિયો સ્ટેશનના પહેલા કેન્દ્રની શરૂઆત મુંબઈમાં કરવામાં આવી અને ત્યાર પછી એક મહિનો રહીને 26 ઓગસ્ટ 1927 રોજ રેડિયોનું બીજું કેન્દ્ર કલકત્તા ખાતે શરૂ કરવામાં આવ્યું. આજે બંને રેડિયોના કેન્દ્રો શરૂ થયેલા ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીએ શરૂ કરેલા. પ્રજા સાથે સંપર્કમાં રહેવું હોય તો એના માટે રેડિયો કરતા વધારે સશક્ત બીજું કોઈ માધ્યમ નથી. 1930 સાલમાં ઇન્ડિયન સ્ટેટ રેડિયો સર્વિસીસની શરૂઆત કરી. ભારતના બીજા જે નાના નાના રજવાડાઓ હતા એમાંના કેટલાક રજવાડાઓએ પોતાના રેડિયો સ્ટેશન કેન્દ્રો શરૂ કરેલા. એમાંનું એક કેન્દ્ર હતું મૈસૂર કેન્દ્ર અને મૈસૂરમાં તે વખતે 30 વોટના ટ્રાન્સમીટર સાથે ડોક્ટર એમ ડી ગુરુસ્વામી નામના વ્યક્તિએ રેડિયો સ્ટેશનની શરૂઆત કરેલી અને ભારતીય પુરાણો અને મિથકોનો આધાર લઈને એ રેડિયો સ્ટેશનને એમણે નામ આપેલું આકાશવાણી. તો આકાશવાણી નામ એ એમ ડી ગુરુસ્વામી મૈસૂર રાજ્યના એક પ્રધાનની દેન છે આપણને. અને પછી જ્યારે ઇન્ડિયન સ્ટેટ રેડિયો સર્વિસીસમાં લોર્ડ ઇરવિને બધા જ આ સ્ટેશન્સને ભેળવી દીધા તે વખતે 1936 સાલમાં એ આ બધા સ્ટેશનોના નેટવર્કને પણ તેમણે આકાશવાણી એવું નામ આપ્યું. તે દિવસની ઘડી અને આજની ઘડી અને આજની આ સાંજ હવેલી સંગીતના જે પદો છે એમાં સમા સમાના વર્ણનો સમા સમાના પદો ગીતો છે અને એવું જ એક સુંદર મજાનું ગીત કવિશ્રી સુરેશ દલાલની કલમે મળ્યું છે. આ સાંજ પહેલાની સાંજ પડી શ્યામ હવે તો જાગો એ આ સુંદર ગીત આપણી સમક્ષ ધારા લઈને આવે છે ધારા અધિકારી.

कंपोजर वॉल्टर कॉफमेन एमने भारतीयताना हार्दने पकड़ी राखी अने राग शिवरंजनी मा आकाशवाणी नी सिग्नेचर ट्यून ने कम्पोज करेली। वायोलिन, वायला अने तानपुरा त्रणे भारतीय वाद्यो अने एनी मदद थी आ सिग्नेचर ट्यून आकाशवाणी नी बनावामां आवी अने आजे पण आखा भारतना लाखों कदाच करोड़ों घरों एवा छे जेमां सवारनी शरूआत आकाशवाणी नी सिग्नेचर ट्यून थकी थाय छे। 1947 जारे आपणो भारत देश आजाद थयो त्यारे ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતાની જાહેરાત લાલ કિલ્લા ઉપરથી એની ઉદઘોષણા કરેલી અને એના તરત પછી મંગલાચરણ થયું ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાની શરણાઈના સ્વરૂપે અને એ જ પરંપરા આકાશવાણી ફોલો કરે છે। એ આકાશવાણી સાથેની આકાશવાણીના સંગીત સાથેની કેટલી સુંદર, કેટલી સુવાળી અને કેટલી સુરીલી યાદો આપણા સૌ સાથે છે, પણ આવી એક બીજી યાદોની વાત આપણા ગુજરાતી સાહિત્યના મૂળધન્ય કવિ રમેશ પારેખ કરે છે। ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાંખે તમને ફૂલ દીધાનું યાદ અને આ સુંદર મજાનું ગીત આપણી સમક્ષ રજૂ કરી રહ્યા છે ભારતેન્દુ માથડ।

સબ્ર, ધીરજ, અને એ ધીરજના ફળ હંમેશા મીઠા હોય. આ ધીરજના મીઠા ફળ ચાખવા માટે કચ્છ અને ભુજે 1965 સુધી રાહ જોવી પડી. મને એવું કે આકાશવાણીની સ્થાપના થયા પછી 1947માં દેશ આઝાદ થયા પછી 1951માં પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ ત્યારે રેડિયોના પ્રચાર અને પ્રસારને તેનો એક મહત્વનો મુદ્દો બનાવવામાં આવ્યો અને તે જ સંદર્ભે લગભગ 15 વર્ષ પછી આકાશવાણી મુંબઈના સ્ટેશન ડાયરેક્ટર જીજુભાઈ વ્યાસ એમને સરકારશ્રી તરફથી એમ કહેવામાં આવ્યું કે રેડિયોના પ્રચાર પ્રસાર અને વિસ્તારની તકો સીમાવર્તી ક્ષેત્રમાં કેટલી છે એ જોવા માટે આપ ભુજ જાઓ અને એ અંગેનો અમને રિપોર્ટ આપો. બીજુભાઈ ભુજ આવ્યા અને ત્યાં એમણે એક સુંદર મજાની ઘટના બનતી જોઈ કે ભુજના ખેંગાર બાગમાં ભુજ મ્યુનિસિપાલિટી તરફથી દર રવિવારે એક કાર્યક્રમ થતો. રેડિયોમાં જે રીતે એનાઉન્સમેન્ટ થતી જાય અને નાટકો રજૂ થાય, ગીતો રજૂ થાય, લોકસંગીત રજૂ થાય અને એ પણ બિલકુલ રેડિયોમાં રજૂ થાય એવી રીતે, એટલે

સાંભળનારને એ સંભળાય ખરું, પણ કલાકારો દેખાય નહીં. એ રીતે એક ધ્વનિ પ્રસારણ કેન્દ્ર અહીંયા લોકલ મ્યુનિસિપાલિટીએ શરૂ કરેલું. અને જીજુભાઈ ગજબના એનાથી ઇમ્પ્રેસ થયા, એમને ખૂબ ગમ્યું અને તરત જ આકાશવાણીનું પ્રસારણ કેન્દ્ર ભુજમાં પણ શરૂ થાય તે માટેના પ્રયત્ન શરૂ કરી દીધા. અને આખરે 2 ઓક્ટોબર 1965 રોજ આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર શરૂ થયું. તેની શરૂઆત પ્રાયોગિક ધોરણે કરવામાં આવેલી, પ્રાયોગિક ધોરણે કરેલું પણ ફૂલ ફ્લેજેડલી. ત્રણેય ટ્રાન્સમિશન પહેલા જ દિવસથી આકાશવાણી ભુજના શરૂ થયેલા. દિવસ ત્યારથી રેડિયો પર, ટ્રાન્ઝિસ્ટર પર, કચ્છીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં આકાશવાણીના ગીતો ગુંજતા થયા, વહેતા થયા. ઘરને ઉંબરે, ખેતરને શેડે, સતત દરેક જગ્યાએ આકાશવાણી રેડિયો થકી, ટ્રાન્ઝિસ્ટર થકી ઘરો ઘરમાં ગુંજતું થયું. તો વાડને વેલે અને ખેતરને શેડે રેડિયોમાં જે વારંવાર ગીત સંભળાય છે, એ સુંદર મજાનું ગીત ઉમરે ઉભી સાંભળું રે બોલ વાલમના હવે આપણી સમક્ષ ધારા લઈને આવે છે.

વર્ષની આકાશવાણીની પ્રસારણ યાત્રા અને લગભગ 61 વર્ષની આકાશવાણી ભુજની પ્રસારણ યાત્રામાં આકાશવાણી ભુજને અનેક માતબર કલાકારોએ સમૃદ્ધ કર્યું છે. નોબત વાદક સુલેમાન જુમ્મા. સુલેમાન જુમ્મા એ કલાકાર હતા જેમણે લોકવાદ્ય નોબતને એક શાસ્ત્રીય વાદ્ય તરીકેની માન્યતા અપાવી. અને વર્ષો પહેલા જ્યારે ફ્રાન્સમાં પેરિસ ખાતે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરવામાં આવેલું તે વખતે એ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના કાર્યક્રમની શરૂઆત આ સુલેમાન જુમ્માના નોબત વાદનથી થયેલી. અને તે વખતે પેરિસના એફિલ ટાવરની નીચે ઉભા ઉભા પોતાના પર્ફોમન્સની શરૂઆત કરતા પહેલા સુલેમાન જુમ્માએ પન્ના ડુબાશિયાને એમ કહેવા માટે કહેલું કે મારા જેવો કચ્છના એક નાનકડા કસ્બા મુંદ્રામાંથી આવતો કલાકાર અત્યારે ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં તમારા જેવા લાખો લોકો વચ્ચે પરફોર્મ કરી રહ્યો છે તેનું સમગ્ર શ્રેય આકાશવાણી ભુજને જાય છે. અનેક મહત્વર કલાકારો મેં કહ્યું તેમ આકાશવાણી ભુજે ગુજરાતને અને દેશને આપ્યા છે. આકાશવાણી ભુજના શરૂઆતના જે પાયાના કમ્પોઝર્સ હતા એમાંના એક હતા શરદ અંતાણી. આકાશવાણીના પહેલા સંગીતમાં વોકલમાં એપ્રુવ થયેલા આર્ટિસ્ટ હતા મૃદુલાબેન બુચ. અને આકાશવાણીના ભુજના પહેલા એપ્રુવ થયેલા ક્લાસિકલ સિંગર હતા વિશનજી મારુ. આ ઉપરાંત સમેજા અબ્દુલ પીર માવદ, સૈયદ કાસમ શાહ અભામિયા, પારા ઇસ્માઇલ જુમ્મા, આપણે બધા લોકો અને આકાશવાણી ભુજના શ્રોતાઓ પણ આ તમામ નામોથી પરિચિત છે. આ બધા જ માતબર ગાયકોએ ગુજરાત ગૌરવ વિજેતા ધંધાઈકારા તમામે આકાશવાણી ભુજ સાથે સંકળાઈ અને આ સંસ્થાને ગૌરવ બક્ષ્યું છે. એક સરસ મજાનું ભીંજાવાનું ગીત યાદ આવે છે. જયંત પલણની રચના છે આજ મને ભીંજ્યા વાદે અને આપણને ભીંજવવા આવી રહ્યા છે ભારતેન્દુ માંકડ.

સાથે સંકળાયેલા કલાકારોની સાથે સાથ આકાશવાણી સાથે સંકળાયેલા અધિકારીઓએ પણ આકાશવાણીને ખૂબ સમૃદ્ધ કર્યું છે. તેમણે નિર્માણ કરેલા અનેક માતબર કાર્યક્રમો થકી, તેમાં ચંદ્રકાંત ભટ્ટનું નામ યાદ કરીએ, તેમના બે વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે આકાશવાણી ભુજને સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતના અદભુત કાર્યક્રમોની ભેટ આપી છે. વિનેશ અંધાણીને યાદ કરીએ, ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર, તેમણે પણ આકાશવાણી ભુજ માટે અનેક લેજન્ડરી ઇન્ટરવ્યુઝ કર્યા છે, અનેક યાદગાર નાટકોની ભેટ તેમણે આકાશવાણી ભુજને આપી છે. જયંતિ જોશી શબાબ સાહેબ, કચ્છ સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર, મોટી મોટી હસ્તીઓના સુંદર મજાના ઇન્ટરવ્યુની ભેટ આકાશવાણી ભુજની લાયબ્રેરીને આપતા ગયા છે. 61 વર્ષની યાત્રામાં કેટલા બધા લોકોએ, કેટલા બધા અધિકારીઓએ પોતપોતાની રીતે પોતાનું પૂર્ણ સમર્પણ, પોતાની યોગ્યતાનો પૂર્ણ ઉપયોગ કરી અને આકાશવાણીને સમૃદ્ધ કર્યું છે, એ બધાને યાદ કરીએ. અમારા ઘણા બધા લોકો આજે ભુજ છોડીને ચાલ્યા ગયા છે અને કેટલાક લોકો આ દુનિયાને પણ છોડીને ચાલ્યા ગયા છે. તેમના રચેલા, તેમના નિર્મિત કરેલા કાર્યક્રમો થકી એ તમામ આપણી સાથે છે.

આજની તો સફર જ યાદોની છે, અને યાદોની કેડીએ, સ્મૃતિઓની કેડીએ પર ચાલતા ચાલતા જ આપણે આકાશવાણીના 90 વર્ષ વિશેની વાત કરી રહ્યા છીએ. ત્યારે આકાશવાણીના ભુજ કેન્દ્રની વાત કરતી વખતે આકાશવાણીના સિંધી કાર્યક્રમને પણ યાદ કરીએ. કમલ નિહાલાણી અને મોહન રામાણી સાહેબનો સંચાલિત આ કાર્યક્રમ અને આકાશવાણી સિંધી કાર્યક્રમ સાથે પણ કેટલાક બહુ જ મોટા કવિઓ અને સાહિત્યકારો સંકળાયેલા હતા. એમાંના એક હતા હરીશ વાસવાણી અને બીજા હરી દરિયાણી દિલગીર. બંને નેશનલ એવોર્ડી સાહિત્યકારો આકાશવાણીને સિંધી જગતમાંથી મળ્યા હતા. આમ તો આકાશવાણી સાથે સંકળાયેલા સાહિત્યકારોની યાદી બહુ જ લાંબી છે, પણ એમાંના એક ડોક્ટર ધીરેન્દ્ર મહેતાને આપણે યાદ કરીએ. આકાશવાણી માટે તેમણે અનેક સાહિત્યકારોના ખૂબ જ સમૃદ્ધ ઇન્ટરવ્યુઝ કર્યા છે. આકાશવાણી માટે અનેક નાટકો તેમણે લખ્યા છે. આ ઉપરાંત નાટકોની વાત નીકળી જ છે તો વિનેશ અંતાણીને ફરી એકવાર યાદ કરીએ, પુષ્પા અંતાણીને યાદ કરીએ, નાટકોના લેખન માટે નિરંજન અંતાણી, રાજેશ અંતાણી, મદન કુમાર અંજારિયા, વનુ પાંધી, વિનુ કેશવાણી, બિપિન ધોળકિયા, હસન જમાદાર અને આપણા એફ શેઠ સાહેબને પણ યાદ કરીએ. આ તમામે ભેગા થઈને આકાશવાણી નાટ્ય વિભાગને ખૂબ સમૃદ્ધ બનાવ્યો. પીવી પરમાર સાહેબ આકાશવાણી માટે અદભુત ભવાઈઓ લખી અને ડાયરેક્ટ પણ કરી, અને ડોક્ટર ઉમર સમા અને જયેશ રાવલ એકે એક રૂપકને શ્રેષ્ઠ ફીચરનો નેશનલ એવોર્ડ આકાશવાણી ભુજને તેમણે લાવ્યા. આ ઉપરાંત અનેક સાહિત્યકારોએ આકાશવાણી માટે ખાસ રચનાઓ કરી સંગીત રૂપકોની. ડોક્ટર વિનોદ દવે, મહેશ સોલંકીએ બેનામ, અવિનાશ મહેતા અજય અને રમણીક સોમેશ્વર, આપણા પોતાના મદન કુમાર અંજારિયા તો ખરા જ. આ તમામ સાહિત્યકારોની કલમે આકાશવાણી ભુજને સુંદર મજાના સંગીત રૂપકો મળતા રહ્યા છે. એ સાથે આ તમામ સંગીત રૂપકોને મોટાભાગે પ્રોડ્યુસ કરવા માટે અને શિક્ષા સાહેબને પણ યાદ કરીએ. સંગીત વિભાગના નિયમિત કલાકારો કાંતિલાલ જોશી, વાયોલિન વાદક જયંતિભાઈ વ્યાસ, તબલા

સુગંધી હસન ખાન સાહેબ, આકાશવાણી સંગીત વિભાગની આખી ટીમ, આ તમામ કલાકારોએ આકાશવાણીમાં રહી અને આકાશવાણી ભુજને વધુ ને વધુ સમૃદ્ધ કર્યું છે. ફાગણ મહિનાની ગરમીની વાત રમેશ પારેખ કરે છે. ફાગણની કાળઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું, એ ગીત ભારતેન્દુભાઈ લઈને આવ્યા.

સરસ મજાનું ગીત છે કે છેલ્લા જીરે મારે હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો. અવિનાશ વ્યાસ નું ગીત અને સંગીત બંને છે એ આપણી સમક્ષ રજૂ કરે છે ધારા.

વર્ષની ઉજ્જવળ પ્રસારણ યાત્રાના ઉપલક્ષમાં આકાશવાણી ભુજ ખાતે તારીખ 3 જૂન 2026 રોજ યોજાયેલ સુગમ સંગીત સભાના સંપાદિક અંશો સાંભળી રહ્યા હતા. ભાગ લેનાર કલાકાર મિત્રો હતા સર્વશ્રી ભારતેન્દુ માકડ, પ્રગતિ મહેતા અને ધારા અધિકારી, તબલા સંગત શ્રી ચિંતન દવે, પ્રવક્તા અર્ચના ચૌહાણ, સંગીત નિયોજન શ્રી યશ અંતાણી, રજૂઆત શ્રી ભરત કરમટા, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શ્રી શિરખાનાલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત તમામ કેન્દ્રીય મંત્રીઓએ વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે જમ્મુમાં એક નવા પ્રાદેશિક હવામાન કેન્દ્રની સ્થાપનાની ઔપચારિક જાહેરાત કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારતે રશિયા સાથે સહયોગ ઘટાડવા દબાણ કરવાના પશ્ચિમી પ્રયાસો નિરર્થક અને વૈશ્વિક સ્થિરતા માટે હાનિકારક છે. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાગાલેન્ડ સરકારે રાજ્યભરમાં તમાકુ અથવા નિકોટીન ધરાવતા તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, પરિવહન, વિતરણ અને વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે, ડેનિસ વિદેશમંત્રી લાર્સ લોકે, રાસ્મુસેન અને ડેનમાર્કના લોકોને બંધારણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્યાંક રખ્યું. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને યુકેના વિદેશ સચિવ યવેટ કુપરે ભારત યુકે વિઝન 2035ની સમીક્ષાની પ્રથમ વાર્ષિક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજ સવાર સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. આ હતા ત્યાં સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું બત્તી ગુલ મીટર ચારો ફિલ્મના ગીતથી, જ્યારે ગાયું છે રાહત ફતેહ અલી ખાને.

અજય ગોગવલે અને સાથીઓએ ગાયેલું ધડક ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો અરિજીત સિંહ અને નિકિતા ગાંધીને ફિલ્મ કેદારનાથ.

આ સાથે જ આજનો ફિલ્મ સંવાદ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું ઉસ્તાદ સુલતાન ખાન અને કેએસ ચિત્રાએ ગાયેલી ખેલેશ શર્માની રચનાથી.

0: ફૈઝખાન પઠાણ ગયેલી રાહુલ સાબરીની ગઝલ આપે સમય અને આ સાથે જ આજનું હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા 12:12 વાગે આપ સમજશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી આજે સુરતમાં 18,800 કરોડ રૂપિયા અને દમણમાં 2,970 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનો શુભારંભ કરશે. નેપાળના વિદેશમંત્રી શ્રી શેર ખાનેલ આજથી 3 દિવસ ભારતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એક પેડ માટે નામ જેવા અભિયાનોએ દર વર્ષે લગભગ 1.1 લાખ હેક્ટર જંગલ ઉમેરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાની મુલાકાતે બીએસએફના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને ઉચ્ચ સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને તમિલનાડુ રાજ્ય પાર્ટીના નેતા કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું સ્વીકારી લીધું. કેન્દ્ર સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાંથી રોકાણમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર કરમુક્તિ આપી. ઓમાનમાં ઓફશોર લોડિંગ સુવિધા નજીક થયેલા વિસ્ફોટ બાદ ઓમાને તેના મુખ્ય મીના અલ ફાહલ નિકાસ ટર્મિનલ પર ક્રૂડ ઓઇલ લોડિંગ કામગીરી બંધ કરી દીધી. ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે 6,750 છોડ રોપી પર્યાવરણ દિવસની ઉજવણી કરી. રાજ્યમાં છેલ્લા 12 વર્ષમાં વિજ્ઞાન પ્રસાર માટે 4 જેટલા રીજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેની 25.64 લાખથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આકાશવાણીમાં 90 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આકાશવાણીમાં પુડુચેરી સ્ટેશને આજે વોકેથોનનું આયોજન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન સ્પર્ધાનો આરંભ કરાવ્યો. અમદાવાદમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં 77થી વધુ દેશોએ સ્પર્ધા કરી. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આ સવાર સુધીમાં 368 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડુંગરે વૃક્ષારોપણ કર્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ બપોરે 1:20 વાગે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ રિપોર્ટ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું અનંત વ્યાસે ગાયેલી સુરેશ દલાલની શબ્દરચનાથી.

મળ્યો છે આપ સૌનો વાલ ભર્યો હાથ અને આપને મળ્યો છે મનગમતા એવા સહયોગનો સાથ. નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સવાર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. અરે વાહ, આજે તો સ્ટુડિયોમાં સરસ મજાની સુગંધ આવી રહી છે ને કઈ? આ તો મોઘાની સુગંધ છે, બહુ જ સરસ સુગંધ છે અલ્પા. આજે તમે કોઈ નવું પરફ્યુમ લગાવીને આવ્યા છો કે શું? સુગંધ તો છે પણ આર્ટિફિશિયલ ના લીધે આ ઓરિજિનલ ફ્લેવર છે. આજો હું તમારા માટે આજે કઈક લાવી છું. મોગરા નો ફૂલ મારા માટે સો લવલી, થેન્ક યુ સો મચ. પણ અલ્પા આ તમે ક્યાંથી લાવ્યા? વાત કરી હતી કે વિશ્વ પર્યાવરણ દિવસે હું વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગઈ હતી. દર થોડા થોડા દિવસે હું ત્યાં જતી હોઉં છું. આજુબાજુથી નીંદણ કાઢવાનું કામ હોય કે પછી થોડી ખેડ કરવાની હોય એ બધું કરવા આજે પણ ગઈ હતી અને ત્યાં મેં મોગરા ખીલેલા જોયા. પણ મને તમે યાદ આવ્યા. વાહ, વૃક્ષારોપણ પછી એની સંભાળ લેવા પણ જાઓ છો તમે? હા, ખરેખર સારી વાત છે. અને સંભાળ પણ તમે લેતા હો, પણ સારી વાત એ છે કે મને હવે મોગરાના ફૂલ મળતા રહેશે. હવે તમને મોગરાના ફૂલ અને આવી સુગંધ મળતી રહે ને એના માટે મેં કઈક વિચાર્યું છે. શું વિચાર્યું છે? આ વખતે તમારી બર્થડે આવે ને એટલે મોગરાનો છોડ તમને ગિફ્ટ કરીશ અને પછી એને ઉછેરની જવાબદારી તમારી. હા હા, એ તો છે જ. આ સરસ વિચાર છે ને. આવતા મહિને મારા મમ્મી નો જન્મદિવસ આવે છે. હું એને ડમરૂ નો છોડ ગિફ્ટ કરીશ. એની સુગંધ સરસ હોય છે અને એ પૂજા કરવામાં પણ વપરાય છે, એટલે મમ્મી ખુશ થઈ જશે. આ છોડ, આ વેલા, આ મોટા મોટા વૃક્ષો હંમેશા આપણને કેટલા ઉપયોગી થતા હોય છે ને મિત્રો? એક ઝાડનું મહત્વ શું હોય એ તો હવે ઉનાળામાં ખબર પડે જ જાય. ક્યાંક ગયા હોઈએ અને વાહન પાર્ક કરવું હોય તો બધા લોકો ઝાડમાં છાયાને જ વાહન પાર્ક કરવાનું પસંદ કરે છે. અરે, ચાર રસ્તા હોય કે રેડ સિગ્નલ હોય, ઝાડમાં છાયા દૂર હોય ને તો પણ લોકો ઝાડમાં છાયા જ ઉભા રહીને ગ્રીન સિગ્નલ થવાની રાહ જોતા હોય છે. કારણ કે ગરમી તો જુઓ, બે વર્ષ

0: વિકરાળ આગ, હીટ વેવ, પીગળતા ગ્લેશિયર્સ, ગરમીનો વધતો જતો અહેસાસ, આ બધા કુદરત તરફથી મળતા સંકેતો છે. અને એટલે જ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તન પર કેન્દ્રિત છે. પૃથ્વી તરફથી આવતા તાકીદના સંકેતો અને આપણે જે પગલાં લેવાના છે એના પર ધ્યાન કેન્દ્રિત કરીને પર્યાવરણને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે પણ પર્યાવરણની વાત આવે બહુ બધી ચર્ચાઓ થાય, સોશિયલ મીડિયા પર મેસેજીસની આપ લે થાય, વિચારો રજૂ થાય, મોટી મોટી વાતો પણ થાય કે પ્રદૂષણ વધી ગયું છે, ગરમી વધી ગઈ છે, પણ બસ એસી રૂમમાં બેસીને ગ્લોબલ વોર્મિંગની થયેલી ચર્ચા થોડા જ સમયમાં ભૂલાઈ જતી હોય છે. તો ચાલો આજે આ પર્યાવરણ દિવસે માત્ર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાને બદલે રિયલ લાઈફમાં એક નાનો સ્ટેપ લઈએ, એવી કેટલીક નાની નાની બાબતોને આદતોને અમલમાં મૂકીએ જે સૌ સરળ છે, જેમ કે ઘરમાં કે સોસાયટીમાં ઓછામાં ઓછો એક છોડ વાવીએ અને એને ઉછેરવાની જવાબદારી લઈએ. બજારમાં જતી વખતે ઘરની કાપડની થેલી સાથે રાખવાની આદત પાડીએ. ઘર કે ઓફિસમાંથી નીકળતી વખતે લાઇટ અને પંખા બંધ કરવાનું યાદ રાખીએ. પાણીનું દરેક ટીપું કિંમતી સમજીને તેનો બગાડ થતો રોકીએ. મિત્રો, એટલું યાદ રાખીએ કે કુદરત આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ વધુ ને વધુ સુવિધાઓ માટેનો આપણો લોભ નહીં. આપણી એક નાની ભૂલ, જેમ કે રસ્તા પર પ્લાસ્ટિક ફેંકવું કે બિનજરૂરી પાણીનો બગાડ કરવો, આપણા જ ભવિષ્યને જોખમમાં મૂકે છે. જો આજે આપણે કુદરતને સાચવીશું તો જ આવતીકાલ આપણને સાચવશે. બદલાવની શરૂઆત આપણે પોતાનાથી જ કરીએ. અને હવે જઈએ કાર્યક્રમના આગળના પડાવ તરફ અને સાંભળીએ એક સરસ મજાની વાતચીત. આવો સાંભળીએ ડોક્ટર એપી સિંહ સાથેની હિતેશ મેવાણીની વાતચીત.
1: શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. મિત્રો, આપણા જીવન અને પર્યાવરણ બંને એકબીજાના પૂરક છે અને વિશ્વ પર્યાવરણ દિવસની આજની જે થીમ છે, વિશ્વ પર્યાવરણ દિવસ આજનો જે વિષય છે, તો આ અંગે વાતચીત કરવા માટે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર એપી સિંહ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ તો ડોક્ટર સિંઘ, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આ વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ અને તેની પાછળનો હેતુ શું છે?
2: શ્રોતા મિત્રો બધાને નમસ્કાર. આપણે પર્યાવરણની વાતો કરતા હોઈએ છીએ અને કુદરતે આપણે જે પણ આપ્યું છે બધું પરફેક્ટ આપ્યું છે, પણ આપણી એક્ટિવિટી દ્વારા એને સારું બનાવી શકાય કે ખરાબ બનાવી શકાય. રહેવા માટે આપણું પર્યાવરણ સરસ હોવું જોઈએ કે પોલ્યુટેડ હોવું જોઈએ એ આપણા બધાના ઉપર હોય છે. અને આ પર્યાવરણ શબ્દ આપણે ચારો બાજુના જે આવરણ છે એ શુદ્ધ હોવું જોઈએ, ત્યારે આપણા લોકો સારી રીતે રહી શકાય, એક્ટિવિટી કરી શકાય અને આપણે વિકાસ પામી શકાય. આ તમામ બાબતો ધ્યાને રાખીને વૈશ્વિક સ્તરે યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની સ્થાપના કરવામાં આવી. ત્યારથી દર વર્ષે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ યોજવામાં આવે છે. જ્યારે કોઈ પણ દિવસ યોજવામાં આવે ત્યારે અમારે તમામ લોકોને આ બાબતે જાગૃત કરવાનું છે કે આપણે પર્યાવરણને કઈ રીતે શુદ્ધ કરી શકાય, કઈ રીતે બચાવી શકાય, કઈ રીતે બહેતર બનાવી શકાય. આ બાબતની તમામ દેશોમાં, તમામ દુનિયામાં આ બાબતની ચર્ચા કરવામાં

0: આવે છે અને આજે આ પ્રોગ્રામ દુનિયાના સૌથી મોટા જાગૃત પ્રોગ્રામ છે જે આજના દિવસે આખી દુનિયામાં તમામ દેશોમાં તમામ રાજ્યોમાં અને દરેક દરેક ગામડા ગામડા સુધી આ બાબતની ચર્ચા કરવામાં આવે છે.
1: એટલે કે 1970 થી શરૂ કરી અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આ એક ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. અને આપણે જે વાત કરી એમાં જે જેને કહે ને કે જેનું ઉજવણી સૌથી મોટા પાયામાં વન ઓફ ધ લાર્જેસ્ટ સેલિબ્રેશન એ રીતે થાય છે. વિશ્વના મોટાભાગના દેશો સાથે સાથે રાજ્ય સરકારો એનજીઓસ પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સક્રિય હોય છે, સાથે સાથે વિદ્યાર્થીઓ વિદ્યાર્થી સંગઠનો પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરે છે. ડોક્ટર સિંઘ, આ વર્ષની એટલે કે 2026ની વિશ્વ પર્યાવરણ દિવસની જે થીમ છે એ કઈ છે?
0: યસ, કોઈ પણ પ્રોગ્રામ યોજવામાં આવે વૈશ્વિક સ્તરે ગ્લોબલ સ્તરે ત્યારે યુનાઇટેડ નેશન્સમાં જુદા જુદા પ્રોગ્રામ દ્વારા એની દર વર્ષે એક થીમ નક્કી કરવામાં આવે છે અને આ થીમ ઉપર જાગૃતિ કેળવવામાં આવે છે અને તમામ પ્રોગ્રામ એના આધારે હોય છે. આ વર્ષની એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 2026ની જે થીમ રાખવામાં આવી છે એ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર.
1: એટલે કે ડોક્ટર સિંઘ, આ વર્ષની થીમ છે 2026ની ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર. તો આ થીમમાં નેચર એટલે કે કુદરત, ક્લાઇમેટ એટલે કે હવામાન અને જેના વિશે આપણે ગંભીરતાપૂર્વક ચિંતન કરવાનું છે તે માનવ જાતિના ફ્યુચર એટલે કે ભવિષ્ય વિશે પણ છે. તો આ એક કોરિલેટેડ થીમ છે, તો એના વિશે આપ જરાક વિસ્તૃતિપૂર્વક શ્રોતાઓને સમજાવો.
0: જોઈએ કે સૌથી પહેલી વાર વાત કરીએ તો આપણે ઇન્સ્પાયર્ડ બાય નેચર. હવે નેચર છે કુદરત દ્વારા હજારો લાખો વર્ષોમાં આ નેચર વનો છે, વનસ્પતિઓ છે, વેટલેન્ડ્સ છે, મેંગ્રોવ છે, આપણા વન્ય પ્રાણીઓ છે, નેશનલ પાર્ક છે, સેન્ચુરીઝ છે, ઝીલો છે, સમુદ્રી કાંઠા છે, કોસ્ટલ એરિયા છે, એ તમામ નેચર છે. અને આપણે બધા લોકો આ નેચર પ્રત્યે આકર્ષિત થઈએ છીએ અને ઘણું બધું શીખીને આવીએ કે નેચર જે કુદરતે બનાવેલી નેચર છે એને આપણે કન્ઝર્વ કરવું જોઈએ, આપણે સંરક્ષિત કરવો જોઈએ અને આ નેચર રહેશે તો તમારા ક્લાઇમેટ શુદ્ધ રહેશે. ક્લાઇમેટ એક્શન જે આપણે લેવાના છે તે ક્લાઇમેટ વ્યવસ્થિત રહેશે અને અગર વ્યવસ્થિત રહેશે તો આ નેચર ક્લાઇમેટના લીધે અમારા ફ્યુચર પણ વ્યવસ્થિત રહેશે, ઉજ્જવળ રહેશે. એના માટે અગર તમે આજે જોઈએ, આજે જોવાની એ જરૂરત છે કે આપણી પોપ્યુલેશન વસ્તી સતત વધી રહી છે, ડિમાન્ડ આપણી દરેક નેચરલ રિસોર્સની ડિમાન્ડ પણ વધી રહી છે. આપણે જે વાત કરીએ નેચરલ રિસોર્સના એક્સપ્લોઇટેશન વધી રહ્યું છે, આપણે જે નેચરલ રિસોર્સનો જે એરિયા છે એ લગાતાર ઓછો થઈ રહ્યો છે, આમાં વધારો થતો નથી. એને કન્ઝર્વેશનની આપણે વાત કરીએ, પોપ્યુલેશન વધવાના કારણે તમે જુઓ કે આપણે અર્બનાઇઝેશન વધી રહ્યું છે સતત. 50% જેટલા લોકો આજે શહેરોમાં રહેવા મળ્યા છે અને ગુજરાત પણ એક અર્બનાઇઝ સ્ટેટ થઈ ગયા છે, ત્યાં આજે પણ 50%થી વધારે લોકો અર્બન એરિયાઝમાં રહે છે.
1: ગુજરાતમાં તો ખાસ કરીને અર્બનાઇઝેશનનો રેશિયો એટલે કે પ્રમાણ દેશના સૌથી વધારે છે તેમ માનવામાં આવે છે.
0: બિલકુલ છે. અને ઇન્ડસ્ટ્રીલાઇઝેશન આપણા રાજ્ય છે, ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન વધી રહ્યું છે તો એમાં પોલ્યુશનનું પણ માત્ર વધશે જ. આ રીતે અને જે વિકાસ, આ ગુજરાત એક ઓલમોસ્ટ વિકસિત રાજ્ય તરીકે છે તો અમે જે હાલમાં પણ જે વિકાસમાં આપણે હરણફાળ ભરી રહ્યા છીએ તો હવે જે જરૂરિયાત છે એના માટે જે નેશનલ સ્ટેન્ડર્ડ

0: એક્સ નક્કી કર્યા છે કે એક બાજુ આપણે વ્હીકલ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, લોકોની અવર જવર છે, ટ્રાન્સપોર્ટેશન છે, એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્રીન હાઉસ ગેસીસના કારણે અમારા પર્યાવરણ, અમારા વાતાવરણ કેવું થઈ રહ્યું છે, જેને સુધારવાની તાતી જરૂરિયાત છે. એના માટે રાજ્ય સરકાર, તમામ લોકો, એનજીઓ, ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ, તમામ લોકો કામ કરી રહ્યા છે. પણ આપણે વિચાર કરવાની એ જરૂરિયાત છે કે જે આપણે કરી રહ્યા છે એ પૂર્ણ છે, આપણે બરોબર છે કે આપણે આમાં વધારો ઘટાડો કરવાની જરૂરત છે. પણ આ તો એક બાજુ છે જે આપણે એના ઉપર કામ થઈ રહ્યા છે. પણ હું એક ફોરેસ્ટ ઓફિસર તરીકે અમારું જો કામ છે વનો અને વન્ય પ્રાણીઓ, ફોરેસ્ટ કવર, ટ્રી કવર વધારીને પર્યાવરણને કઈ રીતે સ્વચ્છ કરી શકાય એ વન વિભાગ અને રાજ્ય સરકાર મોટા પાયે કરી રહી છે.
1: ડોક્ટર સિંહ, આપણે જેમ જણાવ્યું તેમ જે સતત વધતી જતી વસ્તી છે તેના પરિણામે કુદરતી સંતુલન, નેચરલ બેલેન્સ છે એ ખોરવાઈ જવાનો એક ડર છે. અને આ ઉપરાંત જેને આ વર્ષની થીમ છે ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, તો ક્લાઇમેટ સામેની જે મોટામાં મોટી ચેલેન્જીસ છે તો એ આ વર્ષે ભારતના ઘણા બધા શહેરોમાં આ સિઝન દરમિયાન, ઉનાળાની સિઝન દરમિયાન 45+ ટેમ્પરેચર રહેલું, અને આ એક હીટવેવની સમસ્યા છે, તેની સાથે સાથે મેલ્ટિંગ ગ્લેશિયર્સ એટલે કે જે હિમનદીઓ છે ખાસ કરીને હિમાલય અને આલ્પાઇન વિસ્તારોમાં એ ગ્લેશિયર્સ પીગળતી જતી છે એ પણ એક ચિંતાનો વિષય છે. અને સાથે સાથે જંગલોમાં વન વિસ્તારના દાવા નર ફાટી નીકળે છે આ સિઝનમાં, એ પણ એક ક્લાઇમેટનો એક મોટામાં મોટા ચેન્જીસ રહેલા છે, એના વિશે આપ વિસ્તૃત રીતે વાત કરો.
0: બહુ સરસ ભાઈજીને વાત કરી કે આપણે 50% અને 2050 સુધી આપણા જે દુનિયામાં જે અર્બનાઇઝેશન છે 70% લોકો અર્બન એરિયાઝમાં સુધી પહોંચી જશે, ઇન્ડસ્ટ્રીનો સતત વિકાસ થશે, અને આખી દુનિયાના લોકો ચિંતિત છે કે આપણા જે ટેમ્પરેચર જે વધી રહ્યા છે તો ટેમ્પરેચર વધવાથી આ તમે જે અમને વાત કરીએ તમામ સમસ્યાઓ, ચાહે ફોરેસ્ટ ફાયર હોય, ગ્લેશિયરના મેલ્ટિંગ ઓફ ધી ગ્લેશિયર હોય, સાયક્લોન હોય, તમામ બાબતો જો છે એ ટેમ્પરેચરના લીધે રહ્યા છે. ગ્લોબલ સ્તરે નક્કી કરવામાં આવ્યા કે હમણાં સુધી જે પણ મુશ્કેલી થઈ છે એને ડામવા માટે 1.5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરથી વધવું જોઈએ નહીં. પણ એવી ખબરો આવી રહી છે કે આપણે ભવિષ્યમાં 1.5 ડિગ્રી ટેમ્પરેચરથી વધુ થઈ શકે એવી સંભાવના છે, અને આ થવાથી કેટલી મુશ્કેલીઓ ઊભી થઈ શકશે તેમ છે. હવે એઝ એ ફોરેસ્ટ ઓફિસર મારે મને શું લાગે છે કે હમણાં જ હું એક ટીવી પર જોતા હતા કે એક માણસ પોતાના પાસે થર્મોમીટર છે અને થર્મોમીટરમાં એ કહે છે કે ટેમ્પરેચર 12-43 ડિગ્રી છે, અને પછી બળના ઝાડના નીચે લાયા તો એને કીધું કે આ તો 33 ટેમ્પરેચર છે, એટલે કે 9-11 ડિગ્રી ઝાડના નીચે ટેમ્પરેચર થઈ જાય. અને હવે જો તમે ઝાડનું મહત્વ, વનોના મહત્વ, સાગરનું મહત્વ, વેટલેન્ડનું મહત્વ, આ પર્યાવરણ, ક્લાઇમેટ એક્શન અને ફ્યુચર જનરેશન માટે કેટલું અગત્યનું છે, તો હવે તમે જાણો છો કે વન વિભાગ શું કરી રહ્યા છે. અમારું જે કામ છે કે અમારે ફોરેસ્ટ કવરને સદંતર વધારવું છે. 33% જ્યોગ્રાફિકલ એરિયાના ફોરેસ્ટ કવર હોવું જોઈએ
1: આદર્શ પ્રમાણે.
0: પણ ગુજરાતમાં એટલા વિકસિત રાજ્ય હોવા છતાં આપણે 11% પર છીએ. તો આપણે શું કરી રહ્યા છીએ, સતત વાવેતરની કામગીરી મોટા પાયે કરી રહ્યા છીએ. આમાં તમે જાણ્યું હશે કે વન કવચ મિયાવાકી પદ્ધતિથી આખા રાજ્યમાં

0: દર વર્ષે હજારો વન કવચ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે તમે હીટ વેવ્સની વાત કરો, હીટ સ્પોટની વાત કરો, તો અમે એક ગ્રીન સ્પેસ તૈયાર કરી રહ્યા છે. અને જ્યાં જ્યાં ગ્રીન સ્પેસ હશે ત્યાં પર્યાવરણ સારામાં સારા થશે. તો એ બી અમે આ કામ શરૂ કર્યા. બીજા કામ અમે કીધું કે અમારે જે વાવેતર છે, જે પ્લાન્ટેશન્સ છે, એ અમારા એવા ઝાડોને હોવું જોઈએ જે અમારા પોતાના હોય, નેચરલ હોય, ઇન્ડિજિનસ હોય, નેટિવ હોય. એના માટે અમે શું કર્યા કે અમે એક નવી પહેલ શરૂ કરી કે અમે આઈડેન્ટિફાઈ કર્યા લોંગ લાસ્ટિંગ મલ્ટીપર્પઝ ઇન્ડિજિનસ ટ્રી. અમારે હરિત વન પથ યોજના અમલમાં મૂકી કે હવે જ્યાં પણ આપણે વાવેતર કરીશું એવા અમારે બેડ છે, પીપલ છે, દેશી આંબા છે, જાંબુ છે, ખાટી આંબલી છે, રાણ છે, મહુડા છે, જે અમારા કુદરતી સીમડો છે. અમારા બચપનથી લઈને બુઢાપા સુધી જે અમારે કલ્ચર સાથે હજારો સાલ સુધી જો વૃક્ષો છે એવા વૃક્ષોનું વાવેતર ઉપર આપણે ભાર મૂક્યા છે. તમને ખ્યાલ હશે કે રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ, સદભાવના સંસ્થા છે, એ તમે દરેક જગ્યાએ જુઓ, ચાહે દરેક શહેરમાં જુઓ, રોડ ઉપર જુઓ, એ તમામ કેટલા સરસ મજાના 7 ફૂટના રોપા ટ્રી ગાર્ડ લગાડીને 100% રિઝલ્ટ આપે છે. અને આ જ રોપા તૈયાર કરીને વાવેતર કરે છે. અને અમે લોકો એને શરૂઆત કરી સોમનાથ થી માંડીને દ્વારકા સુધી આપણે પૂરા રોડના બંને બાજુ વાવેતર કરાયા. તો આખા રાજ્યમાં આ પ્રમાણે કામગીરી ચાલી રહી છે. અને આજ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામમાં અમારે 33% કરતા વધારે વિસ્તારમાં વનરાજી કઈ રીતે ઉભી થાય એના માટે વન વિભાગ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તો અમારું જો કામ છે એ પોલ્યુશનને ડામવા માટે, ટેમ્પરેચરને ઘટાડવા માટે અને લોકોને ક્લાઇમેટને ક્લાઇમેટ એક્શન તરીકે અને લોકોને ફ્યુચર આવતી જનરેશન માટે કે આપણા ઝાડો છે, આપણે વનરાજી છે, આપણા વન્યજીવો છે, એનું સંરક્ષણ કરીશું તો આપણે ભવિષ્ય આપણું ઉજ્જવળ રહેશે.
1: ડોક્ટર સિંહ, આપણે ખૂબ જ સરસ વાત કરી, ઇન્સ્પાયર્ડ બાય નેચર ફોર ક્લાઇમેટ ફોર અવર ફ્યુચર, વિશ્વ પર્યાવરણ દિવસની આ 2026ની થીમ છે. આપણે સાથે સાથે શ્રોતા મિત્રોને એ પણ જણાવીએ કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ ગુજરાત છે તેનો આપણે એક ગ્લોબલ હોટસ્પોટમાં પણ સમાવેશ કરી શકાય. ગુજરાતની જે ભૌગોલિક પ્રદેશ છે તેમાં ખૂબ જ વેરિએશન છે. કચ્છના રેપર રણ વિસ્તારના પ્રદેશથી લઈ દક્ષિણ ગુજરાતના બારેમાસના જંગલો, સાથે સાથે ગીરના જંગલો, ઉત્તર ગુજરાતના જંગલો અને મરીન નેશનલ પાર્ક. તો સાહેબ, આપણે થોડીક ગુજરાત જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ જે સમૃદ્ધ છે તેની આપણે વાત,
0: જૈવિક વિવિધતાની આપણે વાત કરીએ તો દુનિયામાં 17 એવા દેશો છે જેને મેગા ડાયવર્સ કન્ટ્રી કહેવામાં આવે છે. આ 17 દેશોમાંથી ભારત પણ એક દેશ છે જેને આપણે મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રી કહેવામાં આવે છે. હવે ભારતમાં આપણે ગુજરાતની વાત કરી રહ્યા છીએ, તો ગુજરાતમાં આપણી જે ઇકોસિસ્ટમ ડાયવર્સિટી છે એ બહુ ઉત્તમ પ્રકારની છે. તમે કહી શકો કે અમારા અરાવલી પર્વતમાલા છે, આપણે પાસે વિંધ્યમ છે, સતપુડા છે, સહ્યાદ્રી છે, 185 આપણી નદિયા છે, સૌરાષ્ટ્રના પ્લેટુ છે, કચ્છના પ્લેટુ છે, બંને ગ્રાસલેન્ડ છે, ગીર જેવા ફોરેસ્ટ છે, 4 નેશનલ પાર્ક છે, 24 અભયારણ્ય છે, 1 આપણી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પણ ગુનેરીમાં નક્કી કર્યા છે. તો જે ડાયવર્સિટી ઓફ ઇકોસિસ્ટમના કારણે ગુજરાત આપણે બેટલેન્ડમાં આખા ઇન્ડિયામાં સૌથી વધારે બેટલેન્ડ છે. બર્ડ સી સ્પીસીસ સૌથી સારીમાં સારી ગુજરાતમાં મળે છે. ફ્લેમિંગો સીધી ગુજરાતમાં આવેલું છે. તો જે જૈવિક વિવિધતા છે એ ગુજરાતની જૈવિક વિવિધતા અલૌકિક છે. ગ્રીનરી ગ્રાસલેન્ડ. પણ આ જૈવિક વિવિધતાને બચાવવા માટે પણ આપણે સતત પ્રયત્ન કરવાની જરૂરત છે. રેસ્ટોરેશન ઓફ બન્ની ગ્રાસલેન્ડ માટે તમે જાણો છો કે એ ઇન્વેસિવ એલિયન સ્પીસીસ, ધારો કે ગાંડા બાવળ છે, તો ગાંડા બાવળ જેમ પસતો જાય છે તો અમારી જૈવિક વિવિધતામાં ઘટાડો થાય છે. પણ આ ગાંડા બાવળ હોય, લેટાના હોય, હેપ્ટસ હોય, બીજા તમામ જે એવી પ્રજાતિઓ છે જે બહારની છે, તો આપણી દેશી પ્રજાતિઓ જો નેચરલ પ્રજાતિઓ હોય, કુદરતી પ્રજાતિઓ હોય, એના ઉપર અસર પામે છે. તો રાજ્ય સરકાર વન વિભાગ દ્વારા આવી ઇન્વેસિવ એલિયન સ્પીસીઝ ઉપર પણ કંટ્રોલ કરે છે, ઘટાડો કરી રહ્યા છે, જેથી અમારે ગુજરાતની સમૃદ્ધ જૈવિક વિવિધતા, આપણે મેંગ્રુવની વાત નહીં કરીએ, મેંગ્રુવ પણ આપણે ઇન્ડિયાના વેસ્ટ બેંગલ પછી બીજા નંબરે છે, મેંગ્રુવ ફોરેસ્ટ. તો એ તમામ બાબતો આપણે અગર જોઈએ તો એ અલૌકિક છે અને એને સાચવા માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ.
1: પ્રસંગ આપે વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષની 2026ની થીમ અને સાથે સાથે ગુજરાત એક જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. આ અને અન્ય ઉપયોગી માહિતી આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપ આવ્યા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
0: થેન્ક યુ શ્રોતા મિત્રો, આભાર.
2: સહાય કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર એ પી સિંઘ સાથેની હિતેશ મેવાણીની વાતચીત. તો મિત્રો, આપણી આજુબાજુનું આવરણ એટલે વાતાવરણ, પર્યાવરણ, આ પર્યાવરણને વધુ શુદ્ધ કઈ રીતે કરી શકાય એ માટે પહેલ કરવાનો સમય હવે આવી ગયો છે. આપણા એક નાનકડા પ્રયત્નથી પણ આપણું યોગદાન એમાં ચોક્કસથી આપીએ. પર્યાવરણની જાળવણી માટેના જે પણ પ્રયત્નો તમે કર્યા હોય એ ચોક્કસથી અમને પત્ર કે ઈમેલ દ્વારા જણાવજો. ફરી મળીશું એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. પણ હા, લાગણી અને હોપ તો આજ રહેશે. આજના દિવસ માટે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. પત્ર લખવાનું સરનામું જો આપની પાસે ના હોય તો નોંધી લેશો. નિયામક શ્રી, સહાય કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abad@gmail.com.

આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. બરાબર 1 વાગે સમાચાર દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

અમે પરીખે ગયેલી હરીન્દ્ર દવેની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમંગની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભારતીય રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યુરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. અને જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી રોડ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરશે. શ્રી મોદી સૌપ્રથમ હજીરાની મુલાકાત લેશે અને બપોરે એક વિશાળ જાહેરસભાને સંબોધતા પહેલા નિર્માણધીન ઔદ્યોગિક અને માળખાગત સુવિધાઓની સમીક્ષા કરશે. સાંભળીએ એક અહેવાલ.
1: ક્ષેત્રીય બુનિયાદી ઢાંચે કો બડી ગતિ દેતે હુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ ગુજરાત અને મહારાષ્ટ્ર બેઝ કનેક્ટિવિટી કો બનાને કે લીએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે કે મહત્વપૂર્ણ પેકેજ રાષ્ટ્ર કો સમર્પિત કરેંગે. વે રાષ્ટ્રીય રાજમાર્ગ 56 કે મહત્વપૂર્ણ ખંડો કો ફોર લેન બનાને કી ભી આધારશિલા રખેંગે, જિસસે આદિવાસી ક્ષેત્રો ઓર સ્ટ્રક્ચર ફિનિટી તક પહોંચ મેં સુધાર હોગા. જન કલ્યાણ કે તહત પ્રધાનમંત્રી સુરત મેં 24 ઘંટે આપાતકાલીન ઓર ટ્રોમા કેર સુવિધા સે લેસ એક આધુનિક 200 બિસ્તરો વાલે ESRC અસ્પતાલ કા ભી ઉદઘાટન કરેંગે.
0: પ્રધાનમંત્રી સાંજે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે, જ્યાં તેઓ દમણમાં લગભગ 2,970 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખોંડનો અહેવાલ સાંભળીએ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ દમણમાં નમો હવાઈ અડ્ડે કે નય ટર્મિનલ ભવન ઓર આધુનિક નમો અસ્પતાલ કા ઉદઘાટન કરેંગે, જિસસે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ક્ષેત્રીય હવાઈ સંપર્ક ઓર સ્વાસ્થ્ય સેવાઓં કો મજબૂતી મિલેગી. પ્રધાનમંત્રી આજ દમણ કન્વેન્શન સેન્ટર, નિફ્ટ પરિસર ઓર પ્રતિષ્ઠિત બ્રિજ સમેત કઈ ઐતિહાસિક બુનિયાદી ઢાંચા પરિયોજનાઓ કે ભી આધારશિલા રખેંગે. સમગ્ર વિકાસ કી દિશામાં એક બડે કદમ કે રૂપમાં પ્રધાનમંત્રી આજ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ કે લીએ ભી 885 કરોડ રૂપિયા કી

0: Urban Pollution Cash Ilan Astringhe. Operacon Apache Sumachar Surat. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 23 જૂને બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ વર્ષના પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ગયા મહિનાની શરૂઆતમાં સુશ્રી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદર યથાવત રાખ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મહોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વાનુમતે તટસ્થ વલણ સાથે ટૂંકાકાળના ધિરાણ દર અથવા રેપો રેટ 5.25% પર જાળવવાનો નિર્ણય કર્યો છે. બેંકે આ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.9% ઘટાડીને 6.6% કરી છે. બેંકે આ નાણાકીય વર્ષ માટે સીપીઆઈ ફુગાવાનો લક્ષ્યાંક પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. બેંકે બિનનિવાસી ભારતીયો એનઆરઆઈ દ્વારા ઇક્વિટી સાધનોમાં રોકાણ મર્યાદા પણ વધારી છે.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एमएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: સરકારી વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાંથી મૂડી લાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી છે. આ મુક્તિ આ વર્ષની 1 એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ સંદર્ભમાં આવકવેરા સુધારો વટહુકમ 2026 જારી કર્યો છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાથી સરકારી સિક્યોરિટીઝ પર ઘણા દેશોની જેમ કરવેરામાં વધારો થશે. મંત્રાલયે જણાવ્યું હતું કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ ને પણ આવી જ આવકવેરા મુક્તિ અપાઈ છે. ત્યારે એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ પેન્શન ભંડોળ, વીમા કંપનીઓ અને સોવરેન વેલ્થ ફંડ્સ જેવા લાંબા ગાળાના રોકાણકારોને વિદેશી મૂડીનો સ્થિર અને વ્યવસ્થિત પ્રવાહ સુનિશ્ચિત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ સુધારાઓનો ઉદ્દેશ કાર્યકારી જટિલતાઓને ઘટાડવા, બજાર ઉપલબ્ધતાને સરળ બનાવવા અને અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારોની જેમ વધુ સીમલેસ રોકાણ પ્રદાન કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તમિલનાડુ રાજ્ય અધ્યક્ષ કે અન્નામલાઈનું પાર્ટીના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. અન્નામલાઈએ તાજેતરમાં જ ભાજપ અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. કર્ણાટકના જળ સંસાધન મંત્રી રામલિંગા રેડ્ડીએ આજે તેમને મંત્રાલય ફાળવણીને લઈને રાજીનામું આપ્યું છે. બેંગલુરુમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે બેંગલુરુ વિકાસ મંત્રાલય આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેના બદલે તેમને જળ સંસાધન મંત્રાલય અપાયું છે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપતા રહેશે અને કોંગ્રેસ પાર્ટીમાં રહેશે. 3 જૂને શપથ લીધા બાદ ગઈકાલે મંત્રીમંડળને નવા મંત્રાલય ફાળવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી નીતિન શિવકુમારે કહ્યું કે તેઓ રામલિંગા રેડ્ડી સાથે આ મુદ્દા પર ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ વર્ષ 1983 પૃથ્વી પર જીવન બચાવવા અંગે જાગૃતિ લાવવા દર વર્ષે 5 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અનેક મહાનુભાવોએ દેશવાસીઓને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવતા સૌને પર્યાવરણની જાળવણી કરવા અનુરોધ કર્યો. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને દેશવાસીઓને પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ જીવન અને જૈવ વિવિધતાના રક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા અપીલ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે ભારતની સભ્યતાએ તેના નાગરિકોને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું શીખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એક પ્લેટ માટી માન જેવી પહેલોએ વાર્ષિક આશરે 1.1 લાખ હેક્ટર વન વિસ્તાર વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શ્રી મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર દરેકને શુભેચ્છા પાઠવી અને પર્યાવરણ સંરક્ષણ માટે સમર્પિત તમામ લોકોની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ દિવસ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યના સિદ્ધાંતથી પ્રેરિત થઈને ભારત મિશન લાઇફની ભાવનામાં સ્વચ્છ હરિયાળું અને વધુ ટકાઉ ગ્રહ તરફ કામ કરવાનું ચાલુ રાખશે. શ્રી મોદીએ કહ્યું કે દેશના લોકોએ દર્શાવ્યું છે કે સામૂહિક પ્રયાસો, મજબૂત નીતિઓ, વિજ્ઞાનમાં વિશ્વાસ અને નવીનતા નોંધપાત્ર પર્યાવરણીય સુધારો લાવી શકે છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રીઓ સર્વે શ્રી અમિત શાહ,

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંત ડીની સોનારા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે. સૌપ્રથમ તેઓ હજીરા પહોંચશે અને બપોરે જાહેર સભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદી ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરશે. આ અંગે આકાશવાણી અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ સાંભળીએ.
1: क्षेत्रीय बुनियादी ढांचे को बड़ी गति देते हुए प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात और महाराष्ट्र के बीच कनेक्टिविटी को बढ़ाने के लिए वडोदरा मुंबई एक्सप्रेसवे के महत्वपूर्ण पैकेज राष्ट्र को समर्पित करेंगे. वे राष्ट्रीय राजमार्ग 56 के महत्वपूर्ण खंडों को 4 लेन बनाने की भी आधारशिला रखेंगे, जिससे आदिवासी क्षेत्रों और स्टैच्यू ऑफ यूनिटी तक पहुंच में सुधार होगा. जनकल्याण के तहत प्रधानमंत्री सूरत में 24 घंटे आपातकालीन और ट्रेनों की सुविधाओं से लैस एक आधुनिक 200 बिस्तरों वाले ईएसआरसी अस्पताल का भी उद्घाटन करेंगे.
0: શ્રી મોદી સાંજે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સન્નડે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दमन में नमो हवाई अड्डे के नए टर्मिनल भवन और आधुनिक नमो अस्पताल का उद्घाटन करेंगे, जिससे केंद्र शासित प्रदेश में क्षेत्रीय हवाई संपर्क और स्वास्थ्य सेवाओं को मजबूती मिलेगी. प्रधानमंत्री आज दमन कन्वेंशन सेंटर, निफ्ट परिसर और एक प्रतिष्ठित ब्रिज समेत कई ऐतिहासिक बुनियादी ढांचा परियोजनाओं की भी आधारशिला रखेंगे. समुद्री विकास की दिशा में एक बड़े कदम के रूप में प्रधानमंत्री आज केंद्र शासित प्रदेश लक्षद्वीप के लिए भी 885 करोड़ रूपए की बंदरगाह परियोजना का शिलान्यास करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, सूरत.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 5 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદમાં વૃક્ષારોપણના મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા અને પ્રદૂષણના સ્ત્રોતોની સચોટ માહિતી મેળવવા મોબાઇલ સોર્સ અપાર્ટમેન્ટ લેબોરેટરીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રીએ શહેરમાં હરિયાળી વધારવા અને પર્યાવરણ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મેળવતી પદ્ધતિ આધારિત લોંગ ઓન ફોરેસ્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, આ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ 50 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રખાયો છે.
2: આજે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે અને હવે ચોમાસુ આવશે એટલે ચોમાસામાં પણ કરોડો વૃક્ષો વાવી વન વિભાગ દ્વારા અને સૌ લોકો સાથે જોડાઈ અને પોતે પોતાના માતૃશ્રેણીના પોતાના ઘરના જે લાવેલા વ્યક્તિને નામે એક વૃક્ષ વાવી અને એનું જતન કરશે તો ગુજરાત હરિયાળી ક્રાંતિ તરફ છે અને હરિયાળી ક્રાંતિ
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પેડ માટે નામ અભિયાનના 3જા તબક્કાનો આજથી પ્રારંભ કરાવ્યો. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 50 લાખ અને ગાંધીનગર શહેરમાં 5,000 વૃક્ષોનું વાવેતર કરાશે. આ પ્રસંગે પટેલે સૌ નાગરિકોને પર્યાવરણ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વલસાડ જિલ્લાના વાપીમાં નાણામંત્રી કનુદેસાની ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં ગ્રીન બેલ્ટ અભિયાનનો પ્રારંભ કરાવાયો. મહેસાણા જિલ્લા સંતરામપુરમાં શિક્ષણ તાલીમ ભવન ખાતે પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડુંડારે વૃક્ષારોપણ કર્યું. નર્મદા જિલ્લાના વિવિધ તાલુકામાં વૃક્ષારોપણ દરમિયાન પર્યાવરણના સંરક્ષણ, વૃક્ષોના મહત્વ અને હરિયાળું પર્યાવરણ જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અંગેનો સૌને સંદેશ અપાયો. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા નાગરિકોમાં 172 પુરૂષો, 282 સ્ત્રીઓ અને 114 બાળકોનો સમાવેશ થાય છે. હાલમાં તમામ જિલ્લાઓમાં પોલીસની જુદી જુદી ટીમો દ્વારા આ ઓપરેશન અંતર્ગત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ અને વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન અને તપાસની પ્રક્રિયા હજુ પણ કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની સુરક્ષા અને શાંતિ સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગેરકાયદેસર ઘુસણખોરી અને વસવાટ કરનારા શખ્સો સામે આ પ્રકારની કડક ઝુંબેશ આગામી સમયમાં પણ યથાવત રહેશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં 12 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળામાં ગુજરાત પણ અનેક ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. આવું જ એક ક્ષેત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર પણ છે. રાજ્યમાં ગત 12 વર્ષમાં વિજ્ઞાનના પ્રસાર અને જર્નાલિસ્ટના વૈજ્ઞાનિક અભિગમ

छिटकरवा पाटण भूज भावनगर अने राजकोट એમ ચાર જેટલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ તમામ કેન્દ્રની અત્યાર સુધીમાં 25,64,000થી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે. આ કેન્દ્ર વૈજ્ઞાનિક ચેતનાના કેન્દ્ર બન્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

હવે આપ વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નવીન પટેલ. વલસાડ જિલ્લામાં તાજેતરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે બાગાયતી પાક, ખાસ કરીને કેરીના પાકને આંશિક અસર થઈ હતી. જોકે જિલ્લામાં ક્યાંય મોટા નુકસાનના કે ઝાડ પડવાના સમાચાર નથી. બાગાયત વિભાગ અને ખેડૂત સમાજ બંનેએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી હતી. નાયબ બાગાયત નિયામક નિકુંજ પટેલે કહ્યું હતું કે જિલ્લામાં અંદાજે 39,000 હેક્ટરથી વધુ જમીન પર આંબાનું વાવેતર થયું છે. સદનસીબે તેમાંથી લગભગ 80% કેરીઓ ખેડૂતો દ્વારા ઉતારીને બજારમાં વેચી દેવાઈ છે, જ્યારે બાકી રહેલી 15-20% કેરી પર જ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. તેમણે ખેડૂતોને બાકી રહેલી કેરીની લણણી તાત્કાલિક પૂરી કરી બજાર વ્યવસ્થા કરવા અપીલ કરી છે. ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે કહ્યું કે વહેલી સવારે વાવાઝોડાના કારણે પવનથી કેટલીક કેરીઓ ખરી પડી છે, જોકે જિલ્લામાં ક્યાંય મોટા ઝાડ પડવાની કે પતરા ઉડવાની કોઈ ઘટના નોંધાઈ નથી. શાકભાજીના પાકને પણ મોટું નુકસાન થયું નથી. આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દરમિયાન બાગાયત વિભાગે ખેડૂતોને ખાસ સલાહ આપી છે. આગામી 15 તારીખથી ચોમાસાના નિયમિત વરસાદની આગાહી હોવાથી તે પહેલા આંબાના ઝાડની જૂની ડાળીઓ દૂર કરવા ઉપરાંત યુનિવર્સિટીની ભલામણ મુજબ ખાતર આપવું, જેથી આગામી 2 મહિનાની સુષુપ્ત અવસ્થા દરમિયાન આંબાને પૂરતું પોષણ મળી રહે અને સપ્ટેમ્બરમાં તે ફરીથી નવપલ્લવિત થઈ આગામી મોસમમાં સારું ઉત્પાદન આપી શકે. વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન નિયંત્રણ કક્ષ કાર્યરત કરાયો છે. મહાનગરપાલિકાના આપત્તિ નિયંત્રણ કક્ષનો નંબર 0260-2976-480 છે. ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના બને, પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થાય તો મહાનગરપાલિકાના નિયંત્રણ કક્ષમાં જાણ કરી શકાશે. ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમિયાન મોબાઈલ નંબર 97277-7458 પર નોંધાવી શકો છો, જેની લોકોને નોંધ લેવા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવાયું છે. વલસાડ જિલ્લો સમગ્ર રાજ્ય અને ભારતભરમાં તેની ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળી કેરીઓ, ખાસ કરીને જગવિખ્યાત હાફૂસ અને કેસર માટે જાણીતો છે. ભૌગોલિક પરિસ્થિતિ અને વાતાવરણ કેરી પાક માટે આશીર્વાદ સમાન તમામ તાલુકાઓમાં આંબાવાડીઓ આવેલી છે. પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓ હાફૂસ કેરી ઉત્પાદનમાં મોખરે છે. ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકાઓમાં મોટા પાયે આંબાવાડીઓનો વિકાસ થયો છે, જ્યાં પ્રાકૃતિક પદ્ધતિથી કેરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. વાપી મહાનગરપાલિકા બનતા શહેરના પહેલા મેયર તરીકે દક્ષાબેન પટેલની વરણી કરવામાં આવી, જ્યારે નાયબ મેયર તરીકે નિતેશ દેસાઈ, કારોબારી અધ્યક્ષ તરીકે સતીશ પટેલ, દંડક તરીકે સુનીતા તિવારી અને શાસક પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52 માંથી 37 બેઠક જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. જિલ્લાના વાપીના 18 વર્ષના યુવા ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ ચીન ખાતે યોજાયેલી 22મી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી અંડર 20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય વિક્રમ પણ સ્થાપ્યો. હમણાં જ આપ વલસાડ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નવીન પટેલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. આકાશવાણી ગાયકવૃંદે ગાયેલી આ રચનાથી જે ગીત છે પર્યાવરણ લક્ષી.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો.

0: infiltration, Mr. Shah announced that the union government is finalizing the smart border project, which will shift traditional border management towards a synchronized tech-driven framework. On World Environment Day, Vice President C.P. Radhakrishnan said that trees play a vital role in bringing rainfall, improving air quality, reducing atmospheric carbon, and maintaining the ecological balance. In a video message, Vice President Mr. Radhakrishnan called upon every citizen to plant at least one tree near their home or at a suitable location. Prime Minister Narendra Modi extended his best wishes to everyone on World Environment Day, saying initiatives like Ek Ped Makinam have made significant contribution towards adding nearly 1.1 lakh hectares of forest every year. In a series of posts on social media, Mr. Modi remarked that this day serves to reaffirm the commitment to protecting the environment and furthering sustainable growth. Nominations for the Padma Awards 2027 will remain open till the 31st of next month. Ministry of Home Affairs has said that the nominations and recommendations for Padma Awards, which started on the 15th of March, will only be received online on the Rashtriya Puraskar portal. In men's under 18 Asia Cup hockey tournament, the semi-final match between India and Pakistan is underway at Kakanigara Hockey Stadium in Japan. In the women's under 18 Asia Cup, the Indian team lost in penalty shootouts to China in the semi-finals today. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારે આ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરત અને દમણમાં 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. હાલમાં સભાને સંબોધિત કરી રહ્યા છે. આરબીઆઈ રેપો રેટ 5.25% યથાવત રાખ્યો. ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.9% ઘટાડીને 6.6% કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. સરકારે નવી દિલ્હીમાં 18 નમો ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કર્યું. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમાંથી મૂડીલાભ અને વ્યાજની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા અને ઇરાન વચ્ચે વાટાઘાટો ચાલુ. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યભરમાંથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી. જાપાનમાં એશિયા કપ હોકી ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યમાં 551.9 લાખ રોપાઓનું વાવેતરનું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે એક પેડ મા કે નામ વૃક્ષારોપણનો અભિયાનનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાયો. વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ગામ સુરક્ષિત જળવાયુ અભિયાનનો પ્રારંભ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ પહેલા વિદ્યાર્થીઓને તાલુકા કક્ષાએથી પુસ્તકો મળી રહે તેવું આયોજન. અંજારના સત્તાપુર સ્થિત ગોવર્ધન પર્વત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યમંત્રી તિકમભાઈ ચાંગાએ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 આ પાસે. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાઈ રહ્યો છે. જળવાયુ પરિવર્તન સામે પગલાં લેવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સહ વિવિધ સંકલ્પની આપણે પણ મદદરૂપ થઈ શકીએ. સાંભળી લઈએ આ ગીત. ફિલ્મનું નામ છે વિશ્વાસ, સ્વર હેમલતા અને મુકેશ, સંગીતકાર કલ્યાણજી આનંદ, ગીતકાર ગુલશન બાવરા.

બચાવવા માટે આપણે પણ મદદરૂપ થઈ શકીએ છીએ મિત્રો. જેમ કે વધુ વૃક્ષો વાવવા, પાણી અને ઉર્જા બચાવવું, પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરવો, ઉર્જા કાર્યક્ષમ ઉપકરણોનો ઉપયોગ કરવો વગેરે. મિત્રો, પર્યાવરણનું સંરક્ષણ એ એક સામૂહિક પ્રયાસ છે. નિયમિત આદતો લાંબા ગાળે મોટો ફરક પાડે છે. સાંભળ્યા ગીત.

છે પ્યાસા સાવન ગીતને સ્વર આપે છે લતા મંગેશકર અને સુરેશ વાડકર, ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર લક્ષ્મીકાંત પારેલાલ.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મૃત્યુદંડ ફિલ્મનું આ ગીત ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર આનંદ મિલિંદ.

તરગમના અંતમાં સાંભળીએ સંગીત ફિલ્મનો ગીત અનુરાધા પૌંડવાલ અને સુરેશ વાડકરના સ્વરમાં. ગીતકાર સંતોષ આનંદ, સંગીતકાર આનંદ મિલિંદ.

मित्रों, आज ने विश्व पर्यावरण दिवस पर एक संकल्प लईए। दरेक व्यक्ति एक वृक्ष वावे अने तेने उछेरीने पर्यावरणने अर्पण करे तो ज क्लाइमेट चेन्जनी थई रहेली खराब असरने पहोंची वळाशे। आ संदेश साथे ज आजनो गोलमहोर कार्यक्रम अहीं समाप्त करीए। પ્રસારણ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું છે. તો મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ રજૂ કરીએ છીએ લોક સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં આજે સાંભળીએ પ્રાચીન ભજનો બાલકૃષ્ણ વૈષ્ણવના સ્વરમાં, પ્રથમ રચના દાસ પીઠોની.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો લોક સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ લોકગીતો હસુમતી બેન બારોટના સ્વરમાં.

0: સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. વાસણીય આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાઈ, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક નકલું 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ જોડાયેલા છો. 15 મિનિટે સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર અશરફ માથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના પ્રવાસે છે. શ્રી મોદીએ સુરત ખાતે માર્ગ, વીજળી અને ઔદ્યોગિક ક્ષેત્રોની 18,800 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો. આ પહેલા તેઓ હજીરા પહોંચ્યા હતા અને જાહેરસભાને પણ સંબોધી હતી. રાજ્ય સરકારની સામાન્ય વહીવટ વિભાગના દિશા નિર્દેશો મુજબ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ વિકાસની પ્રક્રિયામાં નાગરિકોની વ્યાપક લોકસહભાગીતા વધારવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓનો સમન્વય કરીને 5 જૂનથી 21 જૂન સુધી જિલ્લામાં વ્યાપક જનજાગૃતિ તથા વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં

0: ભેટ જોડાઈ શકે તે માટે કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રગતિ પદયાત્રામાં જિલ્લાના 12 જેટલા વિકાસલક્ષી અને ઉત્કૃષ્ટ સ્થળોને આવરી લેવામાં આવશે, જ્યારે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પદ્મ એવોર્ડ વિજેતાઓ, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, રાજ્ય સરકાર દ્વારા સન્માનિત વ્યક્તિઓ, શ્રેષ્ઠ શિક્ષકો, કૃષિ નવાચાર એવોર્ડ પ્રાપ્ત ખેડૂતો, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ તેમજ સામાજિક અને સહકારી ક્ષેત્રના આગેવાનો સહિત 500 વધુ લોકોની ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત 8-14 જૂન દરમિયાન સમગ્ર જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. સામાન્ય નાગરિકોના પ્રશ્નો હલ કરવા અને તેમને યોજનાઓનો સીધો લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્યથી 12 થી 20 જૂન દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ દર્શાવતા પ્રદર્શન તેમજ જનકલ્યાણ શિબિર યોજવામાં આવશે. ખેડૂતોને આધુનિક અને ઝેરમુક્ત ખેતી તરફ વાળવા માટેનું માર્ગદર્શન આપવા માટે 16 થી 20 જૂન દરમિયાન જિલ્લા સ્તરે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પણ યોજાશે. આ સંપૂર્ણ પખવાડિયાના વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને લાભ લેવા અપીલ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ અંગેનો અહેવાલ આપે છે શીતલ વૈષ્ણવ.
1: કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો, મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે સાવચેતીના પગલારૂપે ગુજરાત પોલીસ અધિનિયમ 1951 કલમ 37(1) અન્વયે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ આગામી 9 જૂન 2026 સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. ઉપરાંત સરકારી કચેરીઓમાં બિન અધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં 4 કરતા વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદનપત્ર આપવા પર પ્રતિબંધ અને જિલ્લા મધ્યસ્થ તાલુકા સેવા સદનના પરિસરની 100 મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ અધિનિયમની કલમ 135ની પેટા કલમ 3 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે પણ કેટલાક જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. ડિસ્ટ્રીબ્યુટરોએ સીમ કાર્ડના વેચાણનું રજીસ્ટર નિભાવવાનું રહેશે તેમજ જૂના મોબાઈલ લેવેચ કરતા વેપારીઓને જૂના મોબાઈલ ખરીદતી અને વેચતી વખતે રજીસ્ટર નિભાવવાનું રહેશે અને માંગણી કરવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. લેબર કોન્ટ્રાક્ટરો નોંધણી કરાવ્યા સિવાય ઔદ્યોગિક એકમોને મજૂરો પૂરા પાડી શકશે નહીં.
0: સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં પણ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો દ્વારા આ દિવસ હર્ષભેર ઉજવાઈ રહ્યો છે. અંજાર તાલુકાના સત્તાપર ગામમાં ગોવર્ધન પર્વત ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગાના અધ્યક્ષ સ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ જિલ્લા કક્ષાનો યોજાયો હતો. આ પ્રસંગે શ્રી ચાંગાએ જણાવ્યું કે એક સમયે સતત દુષ્કાળનો સામનો કરતો કચ્છ આજે સરકાર, વિવિધ સંસ્થાઓ તથા નાગરિકોના પ્રયત્નો વાવેતર કરાયેલા વૃક્ષોથી હરિયાળો બની રહ્યો છે. ત્યારે જિલ્લાને વધુ હરિયાળો બનાવવા દરેક નાગરિકે માત્ર વૃક્ષારોપણ જ નહીં સાથે તેનું જતન કરવા સક્રિય બની સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કહ્યું કે પર્યાવરણ દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી ન રહેવી જોઈએ, પરંતુ દરેક નાગરિકે સામાજિક જવાબદારીના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન, જળ સંચય વગેરે જેવી પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લઈને પોતાની જનભાગીદારી નોંધાવી જોઈએ. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મુખ્ય વન સંરક્ષક ડોક્ટર ધીરજકુમાર મિત્તલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

દોસ્તો, ફરી એક વખત હું આપનો નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાની લઈને આવી ગયો છું તમારા સૌનો મનપસંદ કાર્યક્રમ કે જેનું નામ છે યુથ આઇકન યુવાણી આકાશવાણી. દોસ્તો, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં જ્યારે સફળ થાય છે તો એની પાછળ તેના માતા પિતાની મહેનત હોય છે, તેના શિક્ષકોની, તેના ગુરુની મહેનત હોય છે કે જેના કારણે એને કેળવણી કેવી મળી છે એ સાબિત થાય છે. જો એ વ્યક્તિ નિષ્ફળ જાય છે તો આપણે એવું નહીં કહી શકીએ કે તેના માતા પિતા કે તેના ગુરુ કે તેના કોઈનો હાથ છે. નહીં દોસ્તો, એવું નથી હોતું. પણ ઘણી વખત એની કેળવણી સાચી હોય છે, પરંતુ એને રસ્તામાં મળનારા ઘણા બધા મિત્રો કે પછી ઘણા એવા રસ્તાઓ છે કે જેનાથી પોતે માર્ગ ભ્રમિત થઈ જાય છે અને જેના કારણે તે પોતાના જાતે પોતાના પગ પર કુહાડો મારી દે છે. અને પોતાને તો ઠીક છે, પણ પોતાની સાથે સાથે પોતાના માતા પિતા છે, શિક્ષકો છે, ગુરુ છે, બધાને લાંછન લગાડે છે. આ માત્ર એ જ વસ્તુ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક કેળવણીમાં અભાવ છે, કેળવણીમાં ક્યાંક ખામી રહી ગઈ છે. તો આજે આપણે એવા જ વિષય પર ચર્ચા કરવાની છે કે જીવનમાં આદર્શ કેળવણી કોને કહી શકાય, કે જેથી કરીને આપણે તમામ યુવા વર્ગ સાથે સાથે જે નાના નાના બાળકો છે આપણે એને કેવા પાઠ શીખવી શકીએ, કેવી તાલીમ આપી શકીએ કે જેથી

કરીને એક આદર્શ ભારતનું નિર્માણ કરી શકીએ અને આખા વિશ્વની અંદર ભારતનો ડંકો આપણે સુપેરે વગાડી શકીએ. દોસ્તો, આજના આપણા ઇન્ટરવ્યુની અંદર આપણે બોલાવ્યા છે દિશા કે પારેખ, અને જેવું આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટભરી વાતો કરવાના છે. તો ચાલો દોસ્તો શરૂ કરીએ ઇન્ટરવ્યુ, જે ઇન્ટરવ્યુ લીધો છે સુધીર દત્તાએ. દોસ્તો, આ ઇન્ટરવ્યુ શરૂ કરીએ તેની પહેલા માણીએ એક મસ્ત મજાનું ગીત, જેના શબ્દો છે વંદે મેથાદમ વંદે માતરમ. ફિલ્મ છે લગેરો મુન્નાભાઈ, ગીત ગાયું છે સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ અને પ્રણવ વિશ્વાસે, સંગીત આપ્યું છે શાંતનુ મોઇત્રાએ અને લિરિક્સ લખ્યા છે સ્વદાનંદ કિરકિરે. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

આપણે ભારતના આઝાદીના ઇતિહાસની વાત કરીએ તો પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે અનેક નામોનો આપણે ઉલ્લેખ કરીએ છીએ અને એમના વિચારોએ

0: શિક્ષણની કેળવણીની પ્રથાનો અમલ થતો આવ્યો છે. આર્ય સંસ્કૃતિ હોય કે દ્રવિડ સંસ્કૃતિની વાત હોય, શિક્ષણ હંમેશા સિરમાં રહ્યું છે. ધ્યાનમૂલમ ગુરોર્મૂર્તિ, પૂજામૂલમ ગુરોર્પદ, મંત્રમૂલમ ગુરોર્વાક્ય, મોક્ષમૂલમ ગુરોર્કૃપા. આપણે હંમેશા ગુરુને મહત્વ આપ્યું છે. એ પછી જીવનનો કોઈ પણ તબક્કો હોય, શિક્ષણ હોય, કેળવણી હોય, કે પછી જીવનના વિવિધ પાસા સાથે સંકળાયેલી બાબતો હોય, આપણે સદા સર્વદા ગુરુને સ્થાન આપ્યું છે. અને એટલે જ આપણે ગુરુને બળની સાથે ગણીએ છીએ. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. એ ગુરુની મહત્તા શિક્ષણની સાથે, કેળવણીની સાથે સંકળાયેલી છે. એટલે જ કહેવાય છે કે ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ગળગળ કાઢે ખોટ, અંદર હાથ સરાહી દે બહાર દેવે ચોટ. જેમ કુંભાર એ ચાકડા ઉપર માટીનો પિંડ ગોઠવી અને એમાંથી ઘડો ઘડતો હોય, એનો આકાર દેતો હોય, ત્યારે એને બહારથી ધીમે ધીમે પસવારતો જાય, એના ઉપર સ્નેહની હાથ ફેરવતો જાય, પણ અંદરથી ધીમે ધીમે હાથ એ રીતે એને ઠપકારે કે જેથી એના ઘડાને પૂરો અને સરસ આકાર મળે. ગુરુનું કામ કંઈક આવું જ છે. આપણા જેવા માટીના પિંડમાંથી જ્યારે એવા કુંભનું નિર્માણ કરવાનું હોય, ત્યારે ગુરુ એ કુંભારની જેમ જ એ ઘાટ આપતા આપતા અંદરથી એને મજબૂત બનાવતા જાય, કઠોર ઘાટ આપતા જાય અને બહારથી એના ઉપર સ્નેહનો હાથ પસરાવતા જાય, અને એ રીતે શિષ્યનું નિર્માણ પૂર્ણ કુંભ તરીકે થાય. એનો મતલબ એટલો છે મિત્રો કે શિક્ષણનું સાચું મહત્વ માનવીને માનવી બનાવવાનું છે. સા વિદ્યા વિમુક્તયે એમ આપણે કહીએ છીએ. જે આપણને મુક્ત કરાવે તે સાચી વિદ્યા. એ આપણી પરંપરા રહી છે, આપણી સંસ્કૃતિ રહી છે, આપણી ધરોહર રહી છે. તો શિક્ષા અને કેળવણી એક એવી બાબતો છે કે જેની સાથે અનેક મહાન પુરુષોના વિચારો જોડાયેલા છે. શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હોય કે પછી શ્રી રામના ગુરુ વશિષ્ઠ હોય કે વાલ્મીકિ હોય, એ બધાએ જીવન ઘર કરનાર પાઠો એમના શિક્ષણની સાથે એમના આપ્યા. છત્રપતિ શિવાજી મહારાજે પણ ગુરુ રામદાસ સ્વામી પાસેથી અનેક શિક્ષા અને કેળવણીની વાતો જીવનમાં સાકાર કરી અને એ દ્વારા પોતાનો વિકાસ, સમાજનો વિકાસ અને દેશનો વિકાસ કર્યો. તો એ જ રીતે સ્વામી વિવેકાનંદજીને ગુરુ રામકૃષ્ણ પરમહંસ મળ્યા. આવા તો અનેકવિધ ઉદાહરણો આપણા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલા છે. તો એ રીતે શિક્ષા અને કેળવણીનો સંબંધ સદીઓ જૂનો રહ્યો છે. મિત્રો, આજની આ શ્રેણીમાં આપણે આવી જ કંઈક વાતો સાંભળવાની છે અને એ વાતોનો વિષય છે આદર્શ કેળવણી અને ગાંધી વિચારો. આ વાત આપણે સમક્ષ કરવા આવી રહ્યા છે દિશા કે પારેક. તો સાંભળીએ આ સુંદર વાતોને, આદર્શ કેળવણી અને ગાંધી વિચારો.
1: યુવા મિત્રો, ગાંધીજી, મહાત્મા ગાંધી, બાપુ, ભાગ્ય જ્યાં શબ્દોથી આપણે અજાણ હોઈશું, ખરું ને? આ નામને પરિચયની જરૂર નથી, છતાં થોડો ટૂંકમાં પરિચય આપું તો મોહનદાસ કરમચંદ ગાંધી 2 ઓક્ટોબર 1869માં પોરબંદરમાં તેમનો જન્મ થયેલો. 1893માં સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકામાં તેમના સાથે જે બનાવ બન્યો તે આપણે સૌ જાણીએ છીએ. રંગભેદની નીતિને કારણે તેમને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા. આ ઘટનાને કારણે જ એમ કે ગાંધીની સફર શરૂ થઈ, ગાંધીથી મહાત્મા ગાંધી સુધીની. એક ઘટના એ તેમની સંપૂર્ણ જિંદગી બદલી નાખી. ગાંધીજીને મહાત્માનું બિરુદ આપનાર હતા શ્રી રવિન્દ્રનાથ ટાગોર. આપણે ખૂબ જ ટૂંકમાં ગાંધીજી વિશે માહિતી મેળવી, પરંતુ આજે અહીં આપણે મળ્યા છીએ તેમના વિચારો પર ચર્ચા કરવા. ખાસ કેળવણી આધારિત વિચારોની આજના આધુનિક યુગમાં કેટલી તાતી જરૂરિયાત છે, તેમના વિચારોની તે મુદ્દો આપણો આજનો વિષય છે. પારંપરિક અર્થમાં જોઈએ તો ગાંધીજી કોઈ શિક્ષણ શાસ્ત્રી ન હતા કે તેમને લગતી કોઈ પદવી પણ તેમને મેળવેલી ન હતી. તેમ છતાં કેળવણી અંગેના તેમના વિચારોની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે. ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોને તેના પાયાના સિદ્ધાંતો તરીકે સ્વીકારવામાં આવે છે. સૌ પ્રથમ સમજીએ કેળવણી એટલે શું. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર લાવવા ફક્ત અક્ષર જ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી, તે તેમનો આરંભ પણ નથી. અક્ષરજ્ઞાન એટલે ફક્ત મનુષ્યને કેળવણી આપવાના અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઈ કેળવણી નથી. ગાંધીજી એવું માનતા હતા કે બાળકની કેળવણીનો આરંભ તેને કંઈક ઉપયોગી થઈ શકે તેવો હસ્તોદ્યોગ શીખવીને તેની કેળવણીનો આરંભ થાય તેને ખરી રીતે કેળવણી એટલે કે શિક્ષણ કહી શકાય. મિત્રો, શું આજની આપણી શિક્ષણ પદ્ધતિમાં આ શક્ય છે?

આજની બદલાતી જતી શિક્ષણ વ્યવસ્થામાં બાળકના મન તથા આત્માનો વિકાસ સાધવો શક્ય છે? 21મી સદીનું આધુનિક શિક્ષણ માર્કશીટ અને ડિગ્રી મેળવવા સુધી સીમિત રહ્યું છે. બાળકો જ્યારે સારા નશાનો ભેદ પાડતા શીખે અને તેની અભિરૂચિનો કંઈક વિકાસ થાય, પછી તેને બાળકસરી શીખવવી જોઈએ એવું ગાંધીજી કહેતા. ગાંધીજીનો આ ખ્યાલ આજની શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનાર છે. સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. પરંતુ આજે આપણે શું કરીએ છીએ? બાળક 2-3 વર્ષનું થાય કે આપણે નર્સરીમાં મૂકી દઈએ. 2-3 વર્ષના બાળકને કેટલી સમજ હોય, પરંતુ માતા પિતાની અપેક્ષા બાળક પાસે કેટલી હોય છે? મોટું થતા બાળકમાં સામાન્ય સમજ, વિવેક, નમ્રતા વગેરે જેવા ગુણોનો વિકાસ થાય કે ન થાય, પરંતુ તેની માર્કશીટમાં 98% આવવા જ જોઈએ તેવી તેના માતા પિતાની અપેક્ષા હોય જ. બાળકને શેમાં રસ છે, તેને શું ગમે છે, તેના આજના માતા પિતાને રસ નથી. આજની શિક્ષણ વ્યવસ્થા બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે ભારરૂપ બનતી જાય છે. આમાં સમાજ પણ જવાબદાર છે. જો બાળકને ઓછા માર્ક આવે તો આપણે તેને ભણવામાં નબળો સમજીએ અને પછી તેને હોશિયાર બનાવવા, સારા માર્ક્સ લાવવા એટલું દબાણ આપીએ કે ક્યારેક બાળક ભણવા પ્રત્યે સાવ નિરસ થઈ જાય અથવા ક્યારેક નસી પાસ થઈને ન ભરવાનું પગલું ભરી બેસે. તો મિત્રો, આ કેવી શિક્ષણ વ્યવસ્થા છે જે મનુષ્યને સક્ષમ, સશક્ત બનાવવાને બદલે માનસિક રીતે નબળો બનાવે છે? સાચું શિક્ષણ બાળકની અંદર છુપાયેલી શક્તિને બહાર કાઢી તેનો વિકાસ કરવાનું છે. તેમની સ્વતંત્ર વિચાર શક્તિને પ્રોત્સાહન આપી તેનો વિકાસ તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા દેશના ભવિષ્ય માટે પણ મહત્વનો સાબિત થશે. આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફક્ત ક્લાસરૂમ અને લેબોરેટરી સુધી સીમિત રહી ગઈ છે. તેમાં માનવીય અભિગમની કેળવણી નથી. સમાજ પ્રત્યેની સંવેદનશીલતા, સમજનો સંપૂર્ણ અભાવ છે. બાળકની રચનાત્મક શક્તિઓને ખીલવી શકવાની ક્ષમતા નથી. શિક્ષણનો એક ઉદ્દેશ્ય વિદ્યાર્થીને ખરા અર્થમાં મનુષ્ય બનાવવાનું છે, અને જે મનુષ્ય બનશે તે મનુષ્યને લાગુ પડતા તેને શોભતા કાયદાઓ સહેજે જાણી લેશે અને તેનું પાલન પણ કરશે. અને કદાચ આ ખરા અર્થનું શિક્ષણ વ્યક્તિને અને સમાજને ખરા અર્થમાં વિકસિત કરશે, વ્યક્તિને સમાજને નકારાત્મક પાસાઓ તરફ ધકેલતો અટકાવશે. આજની આ આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં હવે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ પણ પોતાનું વર્ચસ્વ બરાબર જમાવ્યું છે. ક્લાસરૂમમાં કોમ્પ્યુટરે વર્ગ શિક્ષકનું સ્થાન લીધું છે. શું કોમ્પ્યુટરે નક્કી કરી શકશે કે ક્યાં બાળકમાં કેટલી અને કેવી ક્ષમતા છે? આપણે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીએ છીએ, પણ તેના નકારાત્મક પાસાઓનો વિચાર કર્યા વગર. આ કોમ્પ્યુટર યુગમાં આપણે બાળકોના હાથમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન સ્થાપી દીધા તેને આધુનિક બનાવવા, પરંતુ આ ઉપકરણોનો કેવો અને કેટલો ઉપયોગ કરવો જોઈએ તેની સમજ આપી છે? અગેઇન, સારા નરસાની સમજ વગર આપણે બાળકના હાથમાં એવા ઉપકરણો આપ્યા જેની સાથે કેમ વર્તવું તે બાળકને ખબર જ નથી. થોડા સમય પહેલા યુનેસ્કો દ્વારા શિક્ષણના 4 પાયા રજૂ કરવામાં આવ્યા. લર્નિંગ ટુ નો, જાણવા માટે શીખવું. લર્નિંગ ટુ ડૂ, કંઈક કરવા માટે શીખવું. લર્નિંગ ટુ લાઈવ ટુગેધર, સાથે જીવતા શીખવું. લર્નિંગ ટુ બી, મનુષ્ય બની રહેતા શીખવું. અનુભાષ્ય એટલે ગાંધીજીની નઈ તાલીમ. ભારત જે ગામડાનો બનેલો દેશ છે તેના વાતાવરણ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ પામેલ પદ્ધતિ એટલે નઈ તાલીમ પદ્ધતિ એમ કહી શકાય. નઈ તાલીમ પદ્ધતિમાં મનુષ્યના બંધારણમાં રહેલા 3 તત્વોનો સુમેળ સાધી મનુષ્યને પૂરી કેળવણી આપવી હોય તો તેમને હાથકામના હુન્નરો મારફતે કેળવણી આપવાનો જ છે. ગાંધીજીનો આ વિચાર જીવનના દરેક અંગને સ્પર્શે છે. તેમાં અપાર સકારાત્મક શક્યતાઓ ભરેલી છે. નઈ તાલીમ પદ્ધતિ દ્વારા બુદ્ધિ, શરીર તથા આત્મા એ ત્રણેયનો વિકાસ થાય છે. અત્યારે જે શિક્ષણ પદ્ધતિઓ અસ્તિત્વમાં છે તેમાં બુદ્ધિ અને શરીરનો વિકાસ તો શક્ય છે, પરંતુ કદાચ આત્માનો વિકાસ શક્ય નથી. જે શિક્ષણમાં નૈતિક મૂલ્ય નહીં શીખવવામાં આવે તે સમાજનું ચિત્ર કેવું હશે? તેનો થોડો ઘણો સામનો આપણે સૌ કદાચ અત્યારે અનુભવી રહ્યા છીએ. આતંકવાદી પ્રવૃત્તિથી માંડી સામાન્ય જેવી ચોરી, લૂંટફાટમાં શિક્ષિત લોકો સંડોવાયેલા જોવા મળે છે. આનું કારણ તપાસીએ તો શિક્ષણ તો આપણી આધુનિક શિક્ષણ વ્યવસ્થા આપે છે, પરંતુ નૈતિક મૂલ્યોનું શું? માનવીય અભિગમનું શું? સમાજ પ્રત્યેની સંવેદનશીલતાનું શું? આધુનિક શિક્ષણ પદ્ધતિના સકારાત્મક પાસાઓ હશે જ, તેથી જ આપણે આ બીબાઢાળ પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલા છીએ. પરંતુ તેના નકારાત્મક પાસાઓ વધુ છે જે આપણા વિકાસમાં

0: ના વિકાસમાં નડી રહ્યા છે. વાંગેજી નઈ તાલીમ વિષયના પોતાના વિચારમાં સ્પષ્ટપણે જણાવે છે કે નઈ તાલીમ પદ્ધતિમાં બુદ્ધિ, શરીર તથા આત્માના વિકાસની સાથે સાથે બુદ્ધિનું શુદ્ધિકરણ પણ થાય છે. આ શિક્ષણ પદ્ધતિ જીવનના દરેક તબક્કે લાગુ પડે છે. ખરી રીતે જોઈએ તો નઈ તાલીમ પદ્ધતિમાં ઉદ્યોગ, તંદુરસ્તી, ભણતર અને કળાનું મિશ્રણ છે. નઈ તાલીમની દ્રષ્ટિમાં ઉદ્યોગ અથવા ઉદ્યમ, ભણતર, સ્વાસ્થ્ય અને કળા એક વિભાગ નથી, પરંતુ બધું સાથે મળીને માણસને પૂર્ણ રીતે ખીલવા માટે એક સક્ષમ પદ્ધતિ, એક સક્ષમ વિચાર છે, જે ગાંધીજી દ્વારા આપણને મળેલ અમૂલ્ય ભેટ છે. આ સમગ્ર ચર્ચાને જો ફક્ત 3 વાક્યોમાં રજૂ કરીએ તો નઈ તાલીમ એટલે એજ્યુકેશન ફોર લાઈફ, એજ્યુકેશન થ્રુ લાઈફ એન્ડ એજ્યુકેશન થ્રુ આઉટ લાઈફ.
1: તો દોસ્તો, આ હતા દિશા કે પારેખ, કે જેઓએ આપણને આદર્શ કેળવણી અને ગાંધી વિચારો પરની ઝીણવટ ભરી સરસ મજાની વાતો કરી. આશા રાખું છું તમને આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો હશે, ખૂબ જ સારી રીતે માણ્યો હશે. તો ચાલો દોસ્તો, આવા જ મસ્ત મજાના વિચારો સાથે આપણે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે. ત્યાં સુધી મને, એટલે કે તમારા નિયર એન્ડ નિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, સાથે સાથે સાંભળતા જાઓ એક આ વન્ડરફુલ ગીત જેના શબ્દો છે ધરતી કા અભિમાન. ફિલ્મ છે વીર સાવરકર, ગીત ગાયું છે દિવ્યા કુમારે, સંગીત આપ્યું છે અનુ મલિકે અને લિરિક્સ લખ્યા છે ખુદ વીર સાવરકરજીએ. તો પ્રસ્તુત છે તમારા સમક્ષ વીર સાવરકરજીનું આ મસ્ત મજાનું ગીત.

મિત્રો આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્વાણ સુધીર દત્તા.

0: Voilà, je réponds. શ્રોતા મિત્રો, આ સાથે જ ધારફીની ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીને અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારી વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતા મિત્રો, પર્યાવરણ 7:10 પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરાશે.
2: સોલર પેનલ લખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજી પોતે કહ્યું.
3: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
2: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ લખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ લખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો. pmsuryaghar.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પે માટી નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડ મામલે વધુ બે આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 12 સિંહ સંપૂર્ણ સ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને કહ્યું કે વિશ્વ પર્યાવરણીય સંરક્ષણ સાથે આર્થિક વિકાસને સંતુલિત કરીને ભારતે સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કર્યા બાદ એક વિશાળ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો કે ભારતની 250 ગીગાવોટની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાંથી ગુજરાત 150 ગીગાવોટનું યોગદાન આપે છે, જે દેશના હરિત ઉર્જાનો 5મો ભાગ છે. તેમણે ઉમેર્યું, સૌર ઉર્જાના ઉત્પાદનમાં ભારત વિશ્વના 5 દેશોમાંનું એક છે.
1: સૌર ઉર્જા કે ઉત્પાદન મેં ગુજરાતને પ્રશંસનીય કામ કિયા હૈ ઓર અબ જબ દેશ ગ્રીન હાઇડ્રોજન ઓર ગ્રીન અમોનિયા જૈસે ક્ષેત્રમાં કામ કર રહા હૈ તો ઇસમેં ભી ગુજરાત કા રોલ બહોત બડા હોને વાલા હૈ. 12 વર્ષ પહેલે ભારત મેં સૌર ઉર્જા કા ઉત્પાદન નામ માત્ર કા થા. આજ હમ દુનિયા કે ટોપ 5 દેશો મેં સે એક હૈ.
0: શ્રી મોદીએ કહ્યું, ગુજરાતે આ શતાબ્દીના પ્રારંભિક સરકારમાં આબોહવા પરિવર્તનનો અલગ વિભાગ બનાવ્યો હતો. આ વ્યવસ્થા બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું.
1: ગુજરાતને વર્ષો પહેલે હી તેજ કદમ ઉઠાને શરૂ કર દીએ થે. ગુજરાત રાજ્ય હે જિસને ઇસ શતાબ્દી કે પ્રારંભ મે હી સરકાર મે ક્લાઇમેટ ચેન્જ કા એક અલગ ડિપાર્ટમેન્ટ બનાયા થા. એની એસી વ્યવસ્થા બનાને વાલા ગુજરાત
0: દેશ કા પહેલા રાજ્ય થા. પ્રધાનમંત્રીએ વેસ્ટ ટુ વેલ્થ પહેલની પણ પ્રશંસા કરી, જે છેલ્લા 12 વર્ષોમાં એક જનઆંદોલનમાં ફેરવાઈ છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના માનવી સુધી લઈ જવી એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. અગાઉ પ્રધાનમંત્રી હજીરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઔદ્યોગિક અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી. તેઓ થોડીવારમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં અંદાજે 2,970 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી એક પર માટીના ના ત્રીજા તબક્કાનું રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. લોકભવન કર્મચારી વસાહત નજીક 5,000 જેટલા રોકાણના વાવેતર સાથે આ અભિયાનનો પ્રારંભ થયો. વન વિભાગ દ્વારા 2026-27 દરમિયાન એક પર માટી નામ અને વન મહોત્સવ અન્વયે સમગ્ર રાજ્યમાં કુલ 74,000

453 હેક્ટર વિસ્તારમાં 5,51,00,000થી વધુ રોપાઓનું વાવેતર કરાશે. આગામી ચોમાસામાં પ્રજાજનોને સરળતાથી રોપા મળી રહે તે માટે 423 નર્સરીમાંથી કુલ 11.80 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું પણ આયોજન કરાયું છે. 226 કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી મામલે વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરથી ઝડપાયેલા આ શખ્સોએ વોલેટ ઓપન કરી અલગ અલગ લેયરમાં 5,000 USDT એટલે કે ભારતીય મૂલ્ય અનુસાર 4,75,000થી વધુ રૂપિયા મેળવી ગેરકાયદેસર ફંડિંગ કર્યું હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક સંજય કેશવાલાએ જણાવ્યું.

0: કોર્ટે 1938ના અગાઉ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગ્રે વિસ્તારમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા 17 સિંહો પૈકી 12 સિંહ સંપૂર્ણ અસ્વસ્થ જણાતા જંગલમાં મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મેઘવાળીયાએ આજે આ માહિતી આપી. તેમણે કહ્યું બાકીના 5 સિંહો પણ સ્વસ્થ છે અને તેમને પણ ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે.
1: આ સિંહોના લગભગ 8 જેટલા જે બચ્ચાઓ છે તેના ટૂંકા ગાળાની અંદર મૃત્યુ થતા બધી ચિંતાની લાગણી હતી. પરંતુ વન વિભાગના પ્રયાસો જે બીમાર 17 જેટલા સિંહો હતા તેને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હતા અને સારવાર કરવામાં આવી. 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે. જે 5 સિંહો છે હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે. છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ થયા નથી.
0: બોલિવિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેસી રોડ્રિગ્સ આજે જામનગરની મુલાકાતે છે. તેમણે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમમાં ન્યાય વન સંરક્ષક અરુણ કુમાર તથા અન્ય અધિકારીઓ સહભાગી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના નવા ગોળા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. સમાચારના જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abd ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. પોરબંદર જિલ્લાના ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નવનગર ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાઝાની ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણનો સંકલ્પ લેવાયો. છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ખાનગી શાળા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. ડાંગ જિલ્લામાં આંગળા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વન તથા કુદરતી સ્ત્રોતોનું જતન સમર્થન કરવાની હાકલ કરી. બનાસકાંઠામાં અંબાજી ખાતે નિર્માણાધીન બોટનિકલ ગાર્ડનમાં 51 શક્તિપીઠોની પ્રેરણાથી પસંદ કરાયેલા 51 પવિત્ર ઔષધીય મહત્વ ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામનગરમાં રાજ્યકક્ષાનો વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં રાજ્યસભાના સાંસદ પરિમલ મિથવાણીએ પ્રત્યેક નવા બનતા બાંધકામોની સાથે નિશ્ચિત સંખ્યામાં વૃક્ષો વાવવાની કાયદાકીય જોગવાઈ કરવાની હિમાયત કરી હતી. આ ઉપરાંત ખેડા, નવસારી, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ અને પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આજે અમદાવાદના મેરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એમએસએન ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વિસળમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં 3 જેટલા મજૂરોને ઇજા થઈ હતી. તેનાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લઈ લીધી હતી. કયા કારણોસર અને કયા કેમિકલમાં આગ લાગી હતી તે સમગ્ર મામલે એપીએસએલની મદદથી તપાસ કરવામાં આવશે તેમ ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું.
2: આજ પછી જ્યાં આગ લાગી ગઈ અને નજીકમાં હાઇડ્રોજન સિલિન્ડર્સની સ્ટોરેજ હતી ત્યાં પણ આગ લાગી ગઈ. જ્યાં કામ કરતા કુલ 3 લોકોને ઇજા થઈ છે, જેમાંથી એકની મૃત્યુ થઈ ગઈ છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ અને 2ની ટ્રીટમેન્ટ ચાલુ છે. શું શું પ્રિકોશન્સ લેવાનું અથવા શું નેગ્લિજન્સ થઈ છે બાબતે એફએસએલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને જે પણ રિપોર્ટ આવશે એના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

0: સામેતેજ પવનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના સાથે વીજળીના ચમકારા થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વડા એકી દાસના જણાવ્યા અનુસાર પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
1: સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ પૂર્વ જિલ્લા

ઉભા થયેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કેપીએસકે મંદિરના ફાઇનલ પ્લોટ નંબર 268માં સમાવિષ્ટ આ સ્થળ પર લાંબા સમયથી પ્રવર્તમાન 19 રહેણાંક અને 10 વ્યવસાયિક નળી કુલ 29 અનધિકૃત દબાણો હટાવી જમીન સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત પ્રજાપતિ જિલ્લા ન્યાય મંદિરનું આજે લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હરીશ સંઘે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અંદાજીત 74 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સંકુલમાં એક સાથે 18 અદાલત કાર્યરત થઈ શકે તેવી વ્યવસ્થા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી એક પણ માટે નામના ત્રીજા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર શતકુંડી મામલે વધુબે આરોપીની ધરપકડ. ગીરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયેલા ભારસિંહ સંપૂર્ણ અસ્વસ્થ થતા જંગલમાં મુક્ત કરાયા. અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રાજ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વાત કરું તો મિત્રો, ઘણીવાર એવો વિચાર આવે કે આ સૃષ્ટિ, આ જીવન અનંતકાળથી ચાલ્યું આવે છે અને મને લાગે છે કે અનંતકાળ સુધી ચાલતું પણ રહેવાનું. અને આ સૃષ્ટિની અંદર, આ જીવનની અંદર અનેક જીવો, નાના મોટા અનેક જીવો છે, એ વસવાટ કરે છે, પોતાનું જીવન ચક્ર ચલાવે છે. તો મને લાગે કે સૃષ્ટિમાં દરેક જીવની કંઈક ને કંઈક વિશેષતાઓ છે, કંઈક ને કંઈક અગત્યતાઓ છે. અને બીજા શબ્દોમાં કહું તો દરેક જીવ આ સૃષ્ટિ ચક્રને સરળ રીતે ચલાવવામાં કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપતો હોય છે. પછી એ નાનામાં નાનું કીટક હોય કે પછી મહાકાય પ્રાણી હોય. તો આ સૃષ્ટિના ચક્રને ચલાવતા અનેક જીવોની વાતો આપણે ચોરે માંગતા હોય છે, તો એવા જ એક જીવ પતંગિયા વિશે આજે આપણે ચોરે ચર્ચા કરવી છે. અને આજે વિષય છે પતંગિયાનું સ્થળાંતર અને તેમના રસપ્રદ તથ્યો. અને આ વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે ડોક્ટર રુચિબેન દવે આપણી સાથે જોડાવાના છે. મિત્રો, ખાસ તમને યાદ અપાવી દઉં કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ઇંધણ બચાવવા માટે આપણને જે અપીલ કરી છે એના ભાગરૂપે આપણે અમુક નિષ્ણાંતો સાથે ટેલિફોનિક રીતે જોડાઈએ છીએ. તો એના ભાગરૂપે ડોક્ટર રુચિબેન દવે સાથે આપણે ટેલિફોનિક રીતે જોડાવાના છીએ. એમનો પરિચય ટૂંકમાં આપું તો તેઓ મદદનીશ વન સંરક્ષક છે અને હાલ ગાંધીનગર ખાતે વન વિભાગના પ્રચાર અને જનસંપર્ક અધિકારી તરીકે તેઓ કાર્યરત છે. વિશેષમાં પરિચય આપું તો વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ગીધ, પતંગિયા અને પાણીકાંઠાના પક્ષીઓ પર તેઓએ ઘણા સંશોધનો કરેલ છે અને આંતરરાષ્ટ્રીય જંગલમાં તે પ્રસિદ્ધ પણ થયેલ છે. આપણા પતંગિયાનું પુસ્તક ગુજરાતીમાં તેમણે પોતે લખ્યું છે અને ગુજરાતી ભાષા માટે પતંગિયા અંગેનું આ આધારભૂત પુસ્તક ગણવામાં આવે છે. અને ઉપરાંતમાં રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે સ્વાગત કરીએ. રુચિબેન, આ જ સૃષ્ટિના ચક્રની અને દરેક જીવનની વાત કરતો હતો તો આજે આપણે પતંગિયાનું સ્થળાંતર અને તમને રસપ્રદ તથ્યો વિશે વાત કરવાના છીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત પ્રશ્ન એ થાય કે સ્થળાંતર એટલે શું અને પ્રાણીઓ પક્ષીઓ સ્થળાંતર કેમ કરતા હોય છે?
1: પ્રકૃતિનો અદભુત વ્યવસ્થા હોય છે અને જીવ જગતની અંદર ઘણા બધા પ્રાણીઓ છે કે સ્થળાંતર કરતા હોય છે. તો પ્રકૃતિની આ અજાણતીઓથી ભરેલી સફરમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અવારનવાર આકાશમાં પક્ષીઓની એક સાથે ઉડતા જોઈએ છીએ અથવા રંગબેરંગી પતંગિયાઓની બગીચામાં ઉડતા જોઈએ છીએ. આ નાનકડા નાજુક જીવો માત્ર ખોરાકની શોધમાં જ નહીં પરંતુ વિપરીત વાતાવરણથી બચવા માટે હજારો કિલોમીટરની મુસાફરી ખેડે છે. આ પ્રક્રિયાને પ્રકૃતિમાં સ્થળાંતર એટલે કે માઇગ્રેશન કહેવામાં આવે છે. આ સ્થળાંતર પાછળના મુખ્ય કારણો અને ઇતિહાસ કંઈક એવો છે કે સામાન્ય રીતે જીવ જગતમાં સ્થળાંતર થવા માટે ફક્ત ચાર વાતો જવાબદાર હોય છે. જેમકી ખોરાકની અછત થવી, બાહ્ય વાતાવરણમાં થતા વ્યાપક પરિવર્તનો સામે પોતાને ટકાવી રાખવા અને પોતાની પ્રયુક્તિ એટલે કે પોતાની જે નવી પેઢી છે એને જન્મ અને રક્ષણ અને એને અનુરૂપ હેબિટેટ જોઈ રહે એવી જગ્યાઓની શોધ કરવી. આ અદભુત ઘટના માત્ર હાથી વહેલ જેવા મહાકાય પ્રાણીઓમાં જ નહીં પરંતુ નાના નાની કીટકોમાં પણ જોવા મળે છે અને કેટલી જ ચોકસાઈપૂર્વક હાથી છે એ પાણીની શોધમાં મેઘ કાપી આવે છે. તો સાઇબેરિયા અને યુરોપની ઠંડીથી બચવા માટે શિયાળામાં પંખીઓ છે એ હજારો માઇલ ઉડી અને બંધ તરફ આવે છે. સામાન્ય રીતે આ સ્વઅંતર પગારોથી મોડેલ તરફનું હોય છે અને જુદા જુદા અક્ષાંશોની વચ્ચે હોય છે, એટલે કે ઉત્તર થી દક્ષિણ દિશામાં હોય છે. કેટલીક વાર આવો જે પ્રવાસ હોય છે કે એક ઉપખંડ થી બીજા ઉપખંડ હોય છે, તો ક્યારેક માત્ર એક દેશ થી બીજા દેશ હોય અને ક્યારેક તો એક જો દેશ ભારત કે ચીન જેવા મોટો હોય તો એક દેશમાં પણ જોવા મળતા હોય છે. પણ આ બધી જ બાબતો કરતા કેટકોનું સ્થળાંતર છે એ થોડું ઓછું છે. તો એમાં જેમ કે આપણે ચોમાસાની શરૂઆતની અંદર એક વાડિયો અથવા ડ્રેગન ફ્લાય જોઈએ છીએ, તો આને આપણે કીટકોનું ચેતક કહી શકાય. એમાં

0: Habla primero, también tiene varias cosas de esta emoción de noche. ¿Qué quiere decir para más y bicho para más? ¿Daría final de ti? ¿Bicho para más? ¿Daría página? ¿Daría vez? ¿Pero está con que vez? ¿No digo cuatro de un medio de un medio? ¿También de que
1: बहुत सारा सुंदर ने तमने बात करी अपना स्थानांतर ने पतंगियाना स्थानांतर में शुं तफावत छे हवे बेन दुनिया में क्या क्या एवा पतंगिया छे जे स्थानांतर माटे जाणीता होय
0: પરિવેશ માટેની સમજવું હોય તો એના મુખ્ય ત્રણ પ્રકાર છે. એક છે લાંબા અંતરનું સ્થળાંતર, એટલે કે આવા પતંગિયાઓ 1000 કિલોમીટર કે એનાથી વધુ અંતરનું અને ચોક્કસ દિશામાં સ્થળાંતર કરતા હોય. અને પાછું ઋતુગત ફેરફારો જોવા મળે છે. હવે સામે પ્રવાસી પતંગિયાઓ પોતાના શરીરમાં એક ખાસ પ્રકારનો ફેરફાર કરે છે જેને ક્રિયાશીલ થઈ ગયા છે અને નર પણ પ્રજનનમાં એની શક્તિ વપરાય જાય તો એના માટે પણ ઉમા નદીની શક્તિ અત્યારમાં બચતી નથી. આ રીતે એક પતંગિયાની પેઢી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચે પછી ત્યાં પોતે પ્રજનન કરે અને નવી પેઢી છે એ પછી મૂળ જગ્યાએ પાછી આવે. તો હવે જે પ્રાંત છે એને આપણે લાંબા અંતરનું માઇગ્રેશન કહેશું. તો ટાઈગર અને ક્રો પ્રકારના જે પતંગિયા છે, એમકે લેડી પ્રકારના જે પતંગિયા છે, એ આ પ્રકારનું સ્થળાંતર છે એ કરતા હોય છે. લાંબા અંતરનું સ્થળાંતર 1000 કિલોમીટર સુધી એ ઊંચાઈના ફેરફારોને અનુરૂપ મેદાન થી નજીકના પહાડી વિસ્તાર અથવા તો પહાડી વિસ્તારમાંથી નજીકના મેદાન વિસ્તાર તરફ આ સ્થળાંતર હોય અને કોઈ ચોક્કસ દિશા અનુસરતા નથી અને આવા પતંગિયા ક્યારેય પાછા પોતાના મૂળ પણ ઘણા એવા પતંગિયાઓ છે કે જે બહુ જાણીતા છે એના મેડિએશન કરવા માટે કેમ કે મોરાસ પતંગ બધી સંખ્યામાં અમેરિકાથી સેન્ટ્રલ મેક્સિકો સુધી એટલે કે લગભગ 3,000 કિલોમીટર

0: movie agreement, it needs to go to our say the matter that they know what should happen. So, when we in the migration chain, it's true about it. Okay, so, fitness bodies me and her, I was like, come up there, American snap, man, I'm not going to get a little bit of jam up there. It's a minute, man. A deep girl of a thing, yeah, she, right? Okay, I'm not going to get a little bit of bodies me and her. સંશોધન શિક્ષણ બધું બાકી છે પણ 2015 માં આપણે ત્યાં ખૂબ બધા જે થયા હતા જ્યાં એનો વસ્તી વિસ્ફોટ થયો હોય અને પતંગિયાનો બેવ રહ્યો હોય
1: સરસ મજાનું ગુજરાતી ગીત સંભળાવીએ અને પછી છૂટા પડીએ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અગિયાર વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતમાં સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રી કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નવું હોસ્પિટલ અને નવું વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ છે.

0: Barack Obama'nın Sukhoi SU satın alma, Rusya'nın başkanı Vladimir Putin'in derkast, Japonya'nın devleti hokey Asya Cup spordana, Pakistan'ın herhangi bir Türk prostin finaline pançı, sabahçılar getirdiler. Prenslerin önemli modu enerji sektörüne atmanın yardımcısı bir bayan yaptıkları, Vishwa Paryavaraniya Samrakshan sahte, ekonomik gelişimi samdolik kırıldı. Bharat sakriya rite agar vadhi rahyu chhe. Gujaratma Suratma 18000 crore rupiya thi vadhuni vikas markhagat pariyojnano prarambh karavya bad jahir sabhane sambodhta Shri Modi e kahyu Bharatni kul 250 gigawattni navinikarani urja kshamtamathi Gujarat 50 gigawattnu yogdan aape chhe je deshni green energy hissano panchmo bhag chhe.
1: ये जो वैश्विक संकट चल रहा है ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है। 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं।
0: શ્રી મોદીએ ગુજરાત સૌર ઉર્જાથી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા તરફ વળવામાં મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે, જે ઉર્જામાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા જરૂરી છે તેમ પણ જણાવ્યું.
1: દુનિયા આધારિત યુગ કી તરફ, ગ્રીન ફ્યુચર કી તરફ બહોત હી સાવધાન હો ચુકી હૈ. ભારત ભી ગ્રીન ગ્રોથ પર બહોત અધિક કામ કર રહા હૈ ઓર ઇસમે ભી गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था और गुजरात के चंद्रिका गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था.
0: દરમિયાન પ્રધાનમંત્રીએ આધુનિક કનેક્ટિવિટીને છેવાડાના વિસ્તાર સુધી લઈ જવાની સરકારની ટોચની પ્રાથમિકતા પર પણ ભાર આપ્યો. શ્રી મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવન અને નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત શ્રી મોદી હવે અંદાજે 2,970 કરોડ રૂપિયાની આરોગ્ય સેવાઓ અને વિવિધ ક્ષેત્રની વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તેઓ લક્ષદ્વીપ માટે અનેક મહત્વની સમુદ્રી પરિયોજનાઓનું પણ ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાની લંકામુળા સરહદ ચોકી પર સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોને સંબોધતા સરહદ સુરક્ષા અંગે વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કર્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શ્રી શાહે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફના પર્યાવરણીય યોગદાન અંગે કહ્યું. વર્ષ 2019થી સીએપીએફના કર્મચારીઓએ અંદાજે 6 કરોડથી વધુ રોકાણ વાવ્યા છે. સરહદ સુરક્ષા અંગે શ્રી શાહે કહ્યું હતું કે સરકાર ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર વસ્તી વિષયક ફેરફારોને રોકવા કટિબદ્ધ છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં સતત બીજી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વર્ષ માટે બીજી દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે નાણાકીય નીતિ સમિતિએ સર્વસંમતિથી ટૂંકા ગાળાની ધિરાણ દર અથવા રેપો રેટને 5.25% પર તટસ્થ વલણ સાથે યથાવત રાખવાનો નિર્ણય કર્યો. બેંકે આ નાણાકીય વર્ષ માટે કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી વૃદ્ધિનું અનુમાન પહેલાના 6.9% ઘટાડીને 6.6% કર્યું છે. બેંકે આ વર્ષ માટે સીપીઆઈ ફુગાવા લક્ષ્યને પણ 4.6% વધારીને 5.1% કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news1air.gov.in/gov અને અમારા એક્સ ચેનલ AIR News_ADIને ફોલો કરશો.

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતને રશિયાના પાંચમી પેઢીના લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવાની દરખાસ્ત કરી. તેમણે આ વિમાનમાં ભારતના સંયુક્ત ઉત્પાદનનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ આર્થિક મંચ દરમિયાન વિશ્વની કેટલીક સહકાર સંસ્થાઓના વડાઓ સાથેની વાતચીતમાં શ્રી પુતિને કહ્યું હતું કે રશિયા હજી પણ ભારતને SU-57 લડાકુ વિમાન કાર્યક્રમમાં સામેલ કરવા માંગે છે. તેમણે કહ્યું રશિયા ભારતની સાથે સંકલિત વાયુ સંરક્ષણ પ્રણાલી અને અન્ય મહત્વના સંરક્ષણ ઉપકરણોના વિકાસમાં સહકાર આપવા તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા સુરક્ષિત નેવિગેશન સુનિશ્ચિત કરવા અમેરિકાના યુરોપિયન સાથી દેશોની સૈન્ય મદદની જરૂર નથી. તેમણે કહ્યું હોર્મુઝ સમુદ્ર ધુની ફરીથી સુરક્ષિત રીતે ખુલી જશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ સમુદ્ર ધુનીની સુરક્ષાના પ્રયાસમાં ભાગ લેવા યુરોપિયન અને અન્ય સાથી દેશોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું આ પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો હતો. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે અખાતી દેશો પાસેથી ઉર્જા પુરવઠા પર વધુ પડતા નિર્ભર દેશોને આ નિર્ણયના કારણે વધુ ખર્ચ ઉઠાવવો પડી શકે છે. ભારતીય હોકી ટીમે એશિયા કપની સેમીફાઇનલમાં પાકિસ્તાનને 5-3 હરાવ્યું. જાપાનના કાકાની ગહારામાં એશિયા કપ પુરૂષોના 18 વર્ષથી ઓછી વયની સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારત હવે આવતીકાલે યજમાન જાપાન સામે ફાઇનલ મેચમાં રમશે. અગાઉ જાપાને પહેલી સેમીફાઇનલમાં મલેશિયાને 8-1 હરાવ્યું હતું. આવતીકાલે અન્ય એક મેચમાં પાકિસ્તાન ત્રીજા સ્થાન માટે મલેશિયા સામે ટકરાશે. જ્યારે આ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમનો સેમીફાઇનલમાં ચીન સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થયો છે. આ સાથે જ મહિલા ટીમ આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રકની દોડમાંથી બહાર થઈ છે. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં અત્યાર સુધી 5 સુવર્ણ સહિત કુલ 6 ચંદ્રક જીત્યા છે. ગુજરાતના અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ભારતની સબ જુનિયર વોઇસ ટ્રેડિશનલ ગ્રુપ ટીમ અને જુનિયર વોઇસ ટ્રેડિશનલ ગ્રુપ ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યા છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નોર્વે ચેસના 9મા રાઉન્ડમાં ભારતીય ખેલાડી પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ભારતના જ વિશ્વ વિજેતા ડી ગુકેશને હરાવી ખિતાબની દોડમાં પોતાની દાવેદારી જાળવી રાખી. આ વિજય સાથે પ્રજ્ઞાનંદાના 15 પોઈન્ટ થઈ ગયા છે, જે ટોચના ખેલાડી વેસ્લીથી માત્ર 0.5 પોઈન્ટ પાછળ છે. વેસ્લી ક્લાસિકલ ગેમ ડ્રો થયા પછી આર્માગેડન ટાઇ બ્રેકમાં મેગ્નસ કાર્લસનને હરાવી 15.5 પોઈન્ટ હાંસલ કર્યા હતા. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આંદામાન ટાપુઓના પૂર્વ કાંઠા પરથી અંદાજે 15 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ 3માં કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોવાનું જણાવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ શોધ આંદામાન સાગરની વિશાળ ઉર્જા ક્ષમતાને દર્શાવે છે. તેમણે આ શોધખોળને આ ક્ષેત્રમાં ચાલી રહેલા તપાસ અભિયાનની સફળતાનું પ્રતીક ગણાવતા કહ્યું કુદરતી ગેસનો ભંડાર 355 મીટરની ઊંડાઈએ મળ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાનો પ્રારંભ કરાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. પ્રધાનમંત્રીએ કેન્દ્ર શાસિત દમણમાં નમો હોસ્પિટલ અને નમો વિમાન મથક માટે ટર્મિનલ ભવનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને બિહારના સરહદી વિસ્તારોમાં ગેરકાયદે વસ્તી વિષયક ફેરફારને રોકવા સરકાર કટિબદ્ધ. ભારતની પાંચમી પેઢીમાં લડાકુ વિમાન સુખોઈ SU-57 આપવા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની દરખાસ્ત. જાપાનમાં રમાતી હોકી એશિયા કપ સ્પર્ધામાં પાકિસ્તાનને હરાવી ભારતીય પુરૂષ ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

ये तो आप ही हैं।

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 10 વાગી રહ્યા છે. રાજપુરા ગુજરાતી કારફિલ્મી ગીતો આરંભમાં સાંભળીએ તુષાર શુક્લની આ રચના અમી કોટેચાના સ્વરમાં.

अखिल भारतीय कार्यक्रम में ऋषिकेश गाड़गुलकर नो ख्याल गायन पत्र 11 ने 10 मिनट आप समाचार प्रभाग द्वारा विशेष कार्यक्रम सरकार ने सुशासन में 12 वर्ष निमित्ते आहती माहिती हमारा आती काले प्रसारित थनार कार्यक्रम ने हवामान समाचार समर्शन हवामान खाता माहिती अनुसार अमदावाद शहर नो आज महत्तम तापमान 41.3 डिग्री सेल्सियस जो सामान्य करता 0.4 डिग्री सेल्सियस वधु नोंधायुं जयरे लघुत्तम तापमान 29.5 डिग्री सेल्सियस जो सामान्य करता सामान्य रहू हवामान खाता माहिती अनुसार आवता 24 कलाक दरमियान 41 डिग्री तापमान रहेवानी संभावना छे अने रात्रिना 7 वागे सुधी हवामां भेजनुं प्रमाण 54% नोंधायुं આવતા 24 કલાક દરમિયાન આકાશ સામાન્યતઃ વાદળછાયું રહેશે કદાચ એક બે વાર હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડા અને વીજળીના ચમકારા થવાની સંભાવના છે હવામાન સમાચાર પૂરા થયા 354 દરમિયાન 600 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અત્યારે રાત્રિના 11:48 થઈ છે સમય થઈ છે મારી આજની બીજી સભાના કાર્યક્રમોને વિરામ આપવાનો ફરી મળીશું આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી રજા આપશું અમારી ડીટીએચ પ્રસારણ સેવા અવિરત ચાલુ રહેશે નમસ્કાર શુભરાત્રી જય હિન્દ

અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર શ્રોતા મિત્રો કાર્યક્રમની વિગતો પહેલા સમય સાથે તાલમેલ લઈએ ત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:50 થઈ છે. વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની શરૂઆત કરીશું લોકગીતો